આકાશવાણી રાજકોટ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6 વાગે પ્રથમ હિન્દી, ત્યારબાદ અંગ્રેજી સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ વિવિધ ભારતીય કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. आइए सुने श्री रामचरित मानस गान भाग 202.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. 6:45 નો સમય થયો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી. આજના આ કાર્યક્રમમાં 10 પર્ણી અર્ક એ વિષય પર રજૂઆત કરી રહ્યા છે ખીમજીભાઈ ચંદ્રવાડિયા.

વહેલી સવારના રામ રામ. કૃષિ માહિતીમાં આજનો વિષય છે દરેક જીવાતોના નિયંત્રણ માટે દસ પરણી અર્ક. સુભાષ પાલેકર કૃષિમાં જમીનની ફળદ્રુપતા અને પ્રતિકાર શક્તિ વધારી છોડની પ્રતિકાર શક્તિ વધારવામાં આવે છે, જેનાથી છોડ પ્રાકૃતિક રીતે કીટકો સામે અને રોગો સામે

પ્રતિકાર શક્તિ દ્વારા રક્ષણ મેળવે છે. પરંતુ સુભાષ પાલેકર ખેતીની શરૂઆતમાં જમીનની પ્રતિકાર શક્તિ ધીમી હોય ત્યારે સહાયક સ્વરૂપે જંતુરોધક દવાઓની ઉપયોગ કરી શકાય છે, જે બધી જ દવા ખેડૂત જાતે બનાવી શકે છે, જેમ કે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સપ્તપર્ણી અર્ક અને દસપર્ણી અર્ક. આ બધામાં દસપર્ણી અર્ક એવી દવા છે કે જે દરેક પ્રકારના કીટકો સામે ઉપયોગી છે. ખેડૂત માત્ર આ એક દવા બનાવી લે તો કીટકો માટે બીજી કોઈ દવાની જરૂર પડતી નથી. દસપર્ણી અર્ક બનાવવાની રીત કંઈક આ પ્રમાણે છે. પ્રથમ દિવસે 200 લીટર પાણીમાં 20 લીટર ગૌમૂત્ર અને 2 કિલો તાજું ગાયનું ગોબર એ પાત્રમાં ઉમેરી લાકડીથી હલાવીને 2 કલાક છાયામાં કોથળાથી ઢાંકીને મૂકી દો. ત્યારબાદ તેમાં 500 ગ્રામ હળદરનો પાવડર અને 500 ગ્રામ આદુની ચટણી તેમજ 10 ગ્રામ હિંગનો પાવડર ઉમેરી હલાવીને આખી રાત કોથળાથી ઢાંકી મૂકી રાખો. બીજા દિવસે સવારે ઉપરોક્ત મિશ્રણમાં 2 કિલો તીખી મરચાની ચટણી, 500 ગ્રામ દેશી લસણની ચટણી અને 1 કિલો તમાકુનો પાવડર નાખી હલાવી મિશ્રણને ઢાંકી વરસાદ અને તલકાથી દૂર છાયામાં રાખવું. ત્રીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં 2 કિલો કડવા લીમડાના પાન સાથેની નાની ડાળીઓની ચટણી, 2 કિલો કરંજના પાન, 2 કિલો સીતાફળના પાન, 2 કિલો ધતુરાના પાન, 2 કિલો એરંડાના પાન, 2 કિલો બીલીપત્રના પાન, આ 6 માંથી 5 વનસ્પતિ અતિ મહત્વની છે. ઉપરાંત 2 કિલો નગોળના પાન, 2 કિલો તુલસીના માંજર સાથેના પાન અને ડાળીઓ, 2 કિલો ગલગોટાના પંચાંગ, ફૂલ, પ્રકાંડ, પાન, થડ અને મૂળ, 2 કિલો કારેલાના પાન, 2 કિલો દેશી બાવળના પૈડિયા, 2 કિલો આંકડાના પાન, 2 કિલો આંબાના પાન, 2 કિલો જાસૂદના પાન, 2 કિલો જામફળના પાન, 2 કિલો પપૈયાના પાન, 2 કિલો હળદરના પાન, 2 કિલો કરણના પાન અને 2 કિલો બોરડીના પાન, 2 કિલો કુવાળિયાના પાન, 2 કિલો ગળોની વેલના પાન. આમાંથી આ 15 વનસ્પતિમાંથી કોઈ પણ 5 વનસ્પતિ હશે તો ચાલશે. આમ આ 10 પાંદડાની ચટણી બનાવી મિશ્રણમાં ડૂબાળો, પછી ઉપર તરશે તો ચાલશે. 30 થી 40 દિવસ રાખી રોજ 1-2 મિનિટ દિવસમાં 2 વાર હલાવો, વરસાદ અને તડકાથી દૂર રાખો. તેનો ઉપયોગ 6 થી 8 લીટર 10પર્ણી અર્ક 100 થી 200 લીટર પાણીમાં ભેળવી 1 એકરમાં છંટકાવ કરવાથી દરેક જીવાતનું નિયંત્રણ થાય છે. આ રીતે બનેલી દવા 6 મહિના સુધી વાપરી શકાય છે. તમામ ચટણી બનાવવામાં મિક્સરનો ઉપયોગ ન કરવો, પરંતુ ખાંડણી દસ્તા વડે કે પથ્થર વડે ચટણી બનાવવાથી તેના ગુણ જળવાઈ રહે છે. સૌ મિત્રોને રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી. 10 પર્ણી અર્ક એ વિષય પર રજૂઆત કરી રહ્યા હતા ખીમજીભાઈ ચંદ્રવાડિયા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

બરાબર 7:20 આપ માણી શકશો ફિલ્મી ભક્તિ સંગીત. સુગમ સંગીતની રજૂઆત કરીશું 7:30. પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટ લઈને હાજર થઈશું 7:55. સ્થાયી વિકાસ એ વિષય પર આજે આપ સાંભળશો હિરલ માકડની રજૂઆત. ભજનોનો આસ્વાદ આપ માણી શકશો કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત. કાર્યક્રમનો સમય છે 8:30. આજના કલાકાર

ગુજરાતી ચિત્રપટ સંગીત આપણે સંભળાવીશું સવારે 10:30. સવારે 11 વાગ્યાથી આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. બપોરે 12 વાગે આપ માણી શકશો કેટલાક ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળી શકશો.

પ્રસારણ બપોરે 12 વાગે આપ માણી શકશો કેટલાક ગુજરાતી ગીતો. 12 વાગે 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર આપ સાંભળી શકશો, જેમાં આજ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે. આજના કાર્યક્રમમાં શિક્ષણ થકી સશક્તિકરણ એ વિષય પર સુહલબેન ચોથાણીની મુલાકાત પ્રસારિત થશે. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. બપોરે 1 વાગે 30 મિનિટે ફોજી સાથીઓ માટે કાર્યક્રમ જય ભારતીની રજૂઆત કરીશું. સાંજે 5 વાગે 10 મિનિટે આપ માણી શકશો વિવિધ ભારતી કાર્યક્રમ. સાંજે 6 વાગે સુગમ સંગીતના કાર્યક્રમમાં આજના કલાકાર છે વિનુ વ્યાસ.

7:30 કાર્યક્રમ યુવાણી તથા 7:22 કાર્યક્રમ ગામનો ચોરો આ બંને કાર્યક્રમો સહપ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી શકશો રાત્રે 8 વાગે. સ્પોટલાઇટ સહપ્રસારિત કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી રાત્રે 9:15.

વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર આપ સાંભળી શકશો રાત્રે 9:30 છાયા ગીત આ કાર્યક્રમ રાત્રે 10 તથા ઢલતી જાય રાત આ વિવિધ ભારતી કાર્યક્રમ આપ સાંભળી શકશો રાત્રે 10:30

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જલકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર વિસ્તારમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને મેળવી હતી, જેમાં 4 સિંહબાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે. તેની વિગતો વન પર્યાવરણ અગ્રસચિવ ડોક્ટર વિનોદ રાવે આપી હતી. ગીરગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિમીની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે.

0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: પાક સંગ્રહ સ્ટ્રક્ચર એ 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે. 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે થઈને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. હવેથી ખેડૂતો એનો લાભ લઈ શકશે. તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે. શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે.
2: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે. તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે. બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે. આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે. જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. 12 થી 20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વ્યાપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વ્યાપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વ્યાપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 થી અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબ

0: અને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે। આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું।
1: ભારત સરકાર શ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના એક હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે। આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે। આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે। આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે। આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા @90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી। આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું। આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। 30 મેના રોજ સાંબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે। IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું। ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું। રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી। આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે। અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી। ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી। રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદ વરસવાની આગાહી। IPL ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
2: આકાશવાણી રાજકોટ 7:20 નો સમય થયો છે। પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મોહમ્મદ રફી અને સાથીઓના સ્વરમાં ફિલ્મ અમર અકબર એન્થોનીનું આ ગીત, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત નિર્દેશન આનંદ બક્ષીના શબ્દો।

હમણાં જ આપ આ ગીત સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફી, આશા ભોંસલે અને સાથીઓના સ્વરમાં. ફિલ્મ હતી ઘરાના, સંગીતકાર હતા રવિ, ગીતકાર હતા શકીલ બદાયુની. આ સાથે જ આજનો ફિલ્મ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાત વાગીને 30 મિનિટનો સમય થયો છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ કવિ સ્નેહી પરમારની રચના ડોક્ટર ભરત પટેલના સ્વરમાં.

સુગમ સંગીત આ કાર્યક્રમમાં આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ કવિ રાજેશ વ્યાસની રચના ભરત પટેલના સ્વરમાં.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કવિ રાજેશ વ્યાસની રચના ડૉક્ટર ભરત પટેલના સ્વરમાં. આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં 3જું રાજ્ય બનશે.

0: રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોબર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ નવ રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतरराज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में 16 क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वेयर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर यूरोपियन संघ ना विदेश मंत्रियों की अनौपचारिक बैठक जिमचिमा भाग लेवा माटे સાયપ્રસ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા સેન્ડલ AIN ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષાદળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 એકર જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષાદળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ

0: છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીતે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવ ગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.78 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ 7:55 નો સમય થયો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. આજના આ કાર્યક્રમમાં હિરલ માકડ રજૂઆત કરી રહ્યા છે સ્થાયી વિકાસ એ વિષય પર.

પાંચ મિનિટમાં આજે વાત કરવી છે સ્થાયી વિકાસ વિશે. માનવજાતનું અસ્તિત્વ અને ભવિષ્ય કુદરતી સંસાધનો પર નિર્ભર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી માનવી સુખ સગવડમાં આગળ વધ્યો છે, પરંતુ કુદરતી સંસાધનોના અતિશય શોષણ થવાને કારણે પર્યાવરણમાં અસંતુલન ઊભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ને સ્થાયી વિકાસનો વિચાર પ્રસ્તુત થયો છે. સ્થાયી વિકાસ એવો વિકાસ છે જે વર્તમાન પેઢીની જરૂરિયાતો પૂરી કરે અને સાથે સાથે ભવિષ્યની પેઢીઓની જરૂરિયાતોને નુકસાન ન પહોંચાડે. સ્થાયી વિકાસની વ્યાખ્યા આ રીતે કરી શકાય. ઈસવીસન 1987માં વિશ્વ પ્રસિદ્ધ બ્રુન્ડલેન્ડ કમિશનના રિપોર્ટ મુજબ સ્થાયી વિકાસ એ એવો વિકાસ છે જે વર્તમાન જરૂરિયાતોને સંતોષે છે, પરંતુ ભવિષ્યની પેઢીઓ તેમની જરૂરિયાતો સંતોષી શકે તેવા સાધનોને નુકસાન પહોંચાડ્યા વગર. સરળ ભાષામાં કહીએ તો આજની પ્રગતિ એવી હોવી જોઈએ કે જે પ્રકૃતિને જાળવી રાખી ને આવતીકાલ માટે પણ સંસાધનો ઉપલબ્ધ રાખે. સ્થાયી વિકાસના મુખ્ય તત્વોમાં સૌપ્રથમ આર્થિક વિકાસને ગણી શકાય, જેમાં રોજગારીની તકો, ઉદ્યોગો અને ખેતીમાં પ્રગતિ, પરંતુ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે. બીજું છે સામાજિક સમાનતા, એટલે કે દરેક વ્યક્તિને શિક્ષણ, આરોગ્ય, પાણી અને સદગુણવત્તાવાળા જીવનના સાધનો ઉપલબ્ધ કરાવવા. અને ત્રીજું છે પર્યાવરણ સંરક્ષણ, જેમાં જંગલોનું રક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો, ઉર્જાનો સંયમપૂર્વક ઉપયોગ અને પુનઃ નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોનો વિકાસ.

0: સ્થાયી વિકાસના મહત્વમાં કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેમનું સંરક્ષણ જરૂરી છે. ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ, હવામાન પરિવર્તન, ઓઝોન પડના ક્ષય વગેરે સમસ્યાઓથી બચવા માટે માનવ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા અને ગરીબી ઘટાડવા, રોજગારી વધારવા અને સર્વાંગી વિકાસ માટે ગણાવી શકાય. સ્થાયી વિકાસ માટે આપણે અલગ અલગ પગલાઓ લઈ શકીએ, જેમ કે નવીનીકરણશીલ ઉર્જાનો ઉપયોગ, જેમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા જેવા વિકલ્પો અપનાવવા, વૃક્ષારોપણ અને જંગલ સંરક્ષણ એટલે કે હરિયાળી જાળવવી, ઉપરાંત જળ સંરક્ષણ જેમાં વરસાદી પાણીનો સંચય, પાણીનો બચાવ અને નદીઓનું શુદ્ધિકરણ, પ્રદૂષણ નિયંત્રણ જેમાં ઉદ્યોગો, વાહનો અને ઘરેલું સ્તરે પ્રદૂષણ ઓછું કરવું, લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિશે શિક્ષણ અને જાગૃતિ, અને રિસાયકલિંગ અને પુનઉપયોગ એટલે કે પ્લાસ્ટિક, કાગળ, ધાતુ વગેરેનો ફરી ઉપયોગ કરવો. સ્થાયી વિકાસ માટે ભારતે સ્વચ્છ ભારત અભિયાન અને જળશક્તિ અભિયાન શરૂ કર્યા. આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સ દ્વારા સૌર ઉર્જા પ્રોત્સાહિત થઈ 2015માં સંયુક્ત રાષ્ટ્રસંઘે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જાહેર કર્યા, જે 2030 સુધી પૂર્ણ કરવાનો પ્રયાસ છે. સ્થાયી વિકાસ માત્ર એક વિચાર નથી, પરંતુ જીવનશૈલી છે. જો આપણે કુદરતી સંપત્તિને સુરક્ષિત રાખી શકીએ, તો જ ભવિષ્યની પેઢીઓને સુખમય જીવન આપી શકીશું. પર્યાવરણ, સમાજ અને અર્થવ્યવસ્થાનું સંતુલિત સંચાલન જ સ્થાયી વિકાસનું સાચું સ્વરૂપ છે. અંતે કહી શકાય કે પ્રકૃતિને સંભાળીશું તો જ ભવિષ્યને સાચવીશું. 5 મિનિટમાં આજે બસ આટલું જ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિષયક 5 મિનિટ કાર્યક્રમમાં હિરલ માકડની રજૂઆત. વિષય હતો સ્થાયી વિકાસ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં આપ સાંભળશો પ્રથમ હિન્દી, ત્યારબાદ અંગ્રેજી સમાચાર, જે રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
0: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
0: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
0: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
0: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
0: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મીરાબાઈની રચના છગનભાઈ જેઠવાના સ્વરમાં. હવે સાંભળીએ કાર્યક્રમની અંતિમ રચના દાસી જીવણની, સ્વર છગનભાઈ જેઠવાનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દાસી જીવણની રચના છગનભાઈ ચેઠવાના સ્વરમાં. આ સાથે જ આજનો નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો
6: ચોરો
5: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
7: આકાશવાણી

0: का प्रसारण सूत्र है बहुजन हिताय बहुजन सुखाय, वो भी महज मनोरंजन नहीं माहिती के स्रोतों के साथ।
1: न्यूज ऑन एयर ऐप पर हवे लाइव जीवंत प्रसारण ने साथों साथ हमारा संग्रहित कार्यक्रमों पर।
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો।
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10:30 દરમિયાન।
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત।
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931।
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો।
1: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર।
4: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી।
1: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત। નવા જમાનાની નવી તસવીર, હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે, સમયની સાથે બદલો આગળ વધો, આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ। આમાં છે આપની પસંદગીની 100 વધુ ટીવી ચેનલ્સ ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ। આથી પણ આગળ સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં। ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ।
5: આકાશવાણી રાજકોટ હમારે સાપ્તાહિક હિન્દી કાર્યક્રમ કે અંતર્ગત આજ પ્રસ્તુત હૈ પ્રોફેસર ડોક્ટર કૈલાશ ઉપાધ્યાય સે ઉનકી વાર્તા ધૂમિલ વ્યક્તિત્વ એવં કૃતિત્વ।
6: હિન્દી કાવ્ય જગત મે સાઠોત્તરી કવિતા મે તુમિલ કા ઉદય એક મહત્વપૂર્ણ ઘટના થી। તુમિલ કા જન્મ 9 નવંબર 1937 મે ઉત્તર પ્રદેશ કે વારાણસી જિલ્લે કે ખાવલી ગાંવ મે હુઆ થા। મૂળ નામ થા સુદામા પાંડે, તુમિલ તો ઉનકા ઉપનામ થા। તુમિલ કે પિતા કે પાસ થોડી ખેતીબાડી થી ઓર છોટી સી કિરાને કી દુકાન, ઉનકે પિતા મુનિમ કા ભી કામ કરતે થે। તુમિલ કા બચપન ગરીબી ઓર અભાવો કે બીચ બીતા। તુમિલ ને પ્રારંભિક શિક્ષા ગાંવ મે લી, વે 11 વર્ષ કે થે ઓર પિતા કા દેહાંત હો ગયા। 13 વર્ષ કી આયુ મે મૂર્તિ દેવી સે વિવાહ હુઆ। કિશોરાવસ્થા મે હી પરિવાર કી સારી જિમ્મેદારી તુમિલ કે કંધો પર આઈ। આગે કી પઢાઈ તો દૂર કી બાત રહી, તુમિલ રોજગાર કી તલાશ મે કલકત્તા કી ઓર નિકલ પડે। નોકરી કી તલાશ મે વે કલકત્તે કી ગલીઓ મે ભટકને લગે। આખિર કામ મિલા તો કૈસા, કારખાને મે લોહા ઢોને કા। કારખાને મે કામ કરતે કરતે ઉન્હોને મજદૂર કે જીવન કો કરીબ સે દેખા। એક ટુકડા રોટી કે લીએ રાત દિન પસીના બહાને વાલે મહેનત કશ આમ આદમી કા પરિચય તુમિલ કો યહી સે હુઆ। થોડે દિનો કે બાદ કારખાને સે નિકલકર મિત્ર કી સિફારિશ પર તુમિલને એક કંપની મે નોકરી શરૂ કી। આગે જાકર ઉન્હોને ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા કિયા ઓર વિદ્યુત અનુદેશક કે પદ પર નિયુક્ત હુએ। અપની સ્પષ્ટવાદિતા ઓર અખડપન કે કારણ અધિકારીઓ કે સાથ તુમિલ કા વૈચારિક ટકરાવ હોતા રહા। નોકરી મે સતત તનાવ ઓર દબાવ ઉનકે સર દર્દ કા કારણ બના। સન 1974 મે નિદાન હુઆ कि तुमिल को

0: Savarkar will always inspire people. The Prime Minister said Veer Savarkar's intellect and emphasis on social reform are also noteworthy. Prime Minister Narendra Modi has greeted people on the occasion of Eid ul-Adha. In a social media post, Mr. Modi hoped that the occasion will deepen the spirit of brotherhood and happiness in the society. He also prayed for everyone's success and good health. India has sent emergency pharmaceutical supplies to support efforts to contain the Ebola outbreak in Congo, Africa Centers for Disease Control and Prevention said. In a social media post, Ethiopia-headquartered Africa CDC said the consignment donated by India was received in Uganda by its Eastern Africa Regional Coordinating Center. The supplies include essential diagnostics, therapeutics, infection prevention and control materials, and the case management support, which will be deployed to affected communities in Eastern DR Congo. Cuban Foreign Minister Bruno Rodriguez Perilla has asked the international community for urgent help to prevent disaster in his country, which is under a U.S. energy blockade. In his speech to the UN Security Council, he urged the international community for urgent support as tension with the United States continues to grow over sanctions, energy shortages and fuel pressure. The India Meteorological Department has said that severe heat wave conditions are expected to continue over central and northwest India during the next 2 days. The weather agency has issued red color warning for severe heat wave conditions over Vidarbh today. In Norway chess, Arpragenand defeated the Norwegian world number one Magnus Carlsen, gripping the contest to claim 3 full points in round 3 of the tournament yesterday. In contrast, world champion Di Gukesh continued to endure a difficult run, suffering another setback after losing to Alireza Firuza in the final game following a hard-fought classical draw. And that is the end of this news bulletin.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાત,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઇમેઇલના ઉત્તરો તો ખરા જ. ઇમેલ કરવા માટે અમારું ઇમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
4: અપને બિઝનેસ કો બઢાને કે લિયે લીજીએ આકાશવાણી કા સહયોગ ઓર દીજીએ ઉસે બુલંદિયો કે પંખ.
5: આપકા બિઝનેસ લોકલ હૈ યા રાષ્ટ્રીય, આકાશવાણી દેતી હૈ ઉપભોક્તાઓં તક પહોંચને કા હર વિકલ્પ.
4: ઓર અબ તો આપ ઘર, દફતર યા દુકાન પર બેઠે બેઠે કર સકતે હૈ આકાશવાણી કે કિસી ભી કેન્દ્ર કે લિયે વિજ્ઞાપનો કી બુકિંગ.
5: આકાશવાણી કે વિભિન્ન ચેનલો પર વિજ્ઞાપન દેના સુલભ ઓર સસ્તા.
4: બુકિંગ હૈ તો સંપર્ક કરે 8700001424 પર.
5: 8700001424.

0: राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
0: રામ રામ રામ રામ.

મનોરંજન સાંભળી રહેલા તમામ શ્રોતાઓનું સ્વાગત, અભિવાદન. દોસ્તો, આપણે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છીએ અને એ આતુરતામાં જ્યારે ધીરજ ખૂટી જાય ત્યારે એક સુમધુર સંગીત જ એવો સહારો છે જે થોડી ઘણી શાતા આપી જાય. તો આવા જ કેટલાક સુમધુર ગીતોના સથવારે આપણે છીએ મનોરંજનના સંગાથે. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ફિલ્મ નિર્દેશક મહેબૂબ ખાન સાહેબની આજે પુણ્યતિથિ છે, તો આરંભમાં તેમની ફિલ્મના કેટલાક ગીતો સાંભળીએ. પ્રથમ સાંભળીએ ફિલ્મ મધર ઇન્ડિયામાં શમશાદ બેગમ, મોહમ્મદ રફી અને સાથીઓનો સ્વર, નૌશાદનું સંગીત નિર્દેશન શકીલ બદાયુનીના શબ્દો.

હમણાં જ આપણે સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં ફિલ્મ આનનું ગીત. નૌશાદનું સંગીત નિર્દેશન હતું શકીલ બદાયુનીના શબ્દો. મનોરંજન કાર્યક્રમમાં આપણે સાંભળી રહ્યા છીએ ફિલ્મ નિર્દેશક મહેબૂબ ખાનની ફિલ્મના કેટલાક ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીએ નૂરજહાં અને

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો,
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કરણ અર્જુન ફિલ્મમાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો સ્વર, રાજેશ રોશનનું સંગીત નિર્દેશન હતું, ઇન્દિવરના શબ્દો હતા. ફરી એક વખત આપણે સાંભળીએ એ જ યુગલ સ્વર, ફિલ્મ છે સોલ્જર, અનુ મલિકનું સંગીત નિર્દેશન, સમીરના શબ્દો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજુ બન ગયા જેન્ટલમેન એ ફિલ્મમાં અલકા યાજ્ઞિક અને કુમાર સાનુનો સ્વર, જતિન લલિતનું સંગીત નિર્દેશન હતું, મહેન્દ્રના શબ્દો હતા. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ કચ્ચે ધાગે ફિલ્મમાં અલકા યાજ્ઞિક અને કુમાર સાનુનો સ્વર, આનંદ બક્ષીના શબ્દો, નુસરત ફતેહ અલી ખાનનું સંગીત નિર્દેશન.

હમણાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ દામિનીનું આ ગીત. સંગીતકાર હતા નદીમ શ્રવણ. મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ સાજનમાં કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનો સ્વર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજા હિન્દુસ્તાની ફિલ્મનું આ ગીત. આ ગીતને સંગીતથી સજાવ્યું હતું નદીમ શ્રવણે. ગીતના શબ્દો લખ્યા હતા સમીરે. કાર્યક્રમમાં ફરી એક વખત સાંભળીએ અલકા યાજ્ઞિક અને કુમાર સાનુનો યુગલ સ્વર. ફિલ્મ છે ક્યાં કહેના. રાજેશ રોશને સંગીતનો જાદુ પાથર્યો છે. મજરૂ સુલતાનપુરીની કલમે આ ગીતના શબ્દો લખાયા છે. તો આવો સાંભળીએ આ ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ રંગમાં અલકા યાજ્ઞિક અને કુમાર સાનુનો સ્વર. નદીમ શ્રવણનું સંગીત નિર્દેશન હતું સમીરના શબ્દો હતા. આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

10:30 નો સમય થયો છે અને આપે ટ્યુન ઇન કર્યું છે આકાશવાણી રાજકોટ. પ્રસ્તુત છે ગુજરાતી ચિત્રપટ સંગીત. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સોનબાઈની ચુંદડી આ ફિલ્મનું ગીત.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગુજરાતી ચિત્રપટ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. મેરુ માલણ આ ફિલ્મનું ગીત સાંભળીએ અલકા યાજ્ઞિક અને પ્રફુલ દવેના સ્વરમાં. મહેશ નરેશનું સંગીત નિર્દેશન કાંતિ અશોકના શબ્દો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ ભાથીજી મહારાજ ફિલ્મમાં પ્રફુલ દવે અને હર્ષદા રાવલનો સ્વર, મહેશ નરેશનું સંગીત નિર્દેશન, કાંતિ અશોકના શબ્દો.

સુમન કલ્યાણપુરના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કુંવરબાઈનું મામેરુઆ ફિલ્મનું ગીત. સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. આ સાથે જ આજનો ગુજરાતી ચિત્રપટ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંભળતા રહો આકાશવાણી રાજકોટ. હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રથી.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટમાં નેહલ શુક્લ મેયર, પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ ચેરમેન અને દક્ષા વસાણી ડે મેયર બન્યા. વડોદરામાં ગીતા મકવાણા મેયર, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના સભ્ય બન્યા. હવાઈ હુમલાને કારણે કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને શાંતિ અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. શ્રી શાહે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જણાવ્યું. ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. શ્રી મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.89 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી. અને ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્ર સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

મિત્રો, કાર્યક્રમના આરંભમાં આપે આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર તથા સાથીઓનો સ્વર સાંભળ્યો ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરમાં. કાર્યક્રમમાં આગળ સાંભળી આશા ભોસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર. ફિલ્મ છે અપરાધ.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં કાલા પથ્થર ફિલ્મનું ગીત.

નિશાન ફિલ્મમાં કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 11:30 થઈ રહી છે. હવે સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ અદનાન સામી અને આશા ભોસલેને. ગીતના શબ્દો છે કભી તો નજર મિલાઓ.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં ગુલાબી બસ સેવાને લીલી ઝંડી આપી, જે ફક્ત મહિલાઓ માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ અર્પણ કર્યા. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, આણંદના દીપિકા પટેલ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી. અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે શાળાની પસંદગી કરવા માટે આજે છેલ્લો દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો અને નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયો. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી. બિહારના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વાવાઝોડા, વીજળી પડવા અને કરા પડવાના કારણે 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ. પંચમહાલની ગોવિંદગુરુ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર. આકાશવાણી કે ગૌરવશાલી 90 વર્ષો કે ઉપલક્ષ મેં પ્રસ્તુત હૈ સુર સંગાત, એક વિશેષ શ્રૃંખલા જહાં સુર સાધના ઓર સંસ્કૃતિ કા અદભુત સંગમ હોત. આજ કે સંગીતમય કાર્યક્રમ મેં હમારે સાથ હૈ એસી વિશિષ્ટ કલાકાર જિન્હોને ખ્યાલ, ગઝલ, ભજન, બેલે, સંગીત ઓર શાસ્ત્રીય ગાયકી કે માધ્યમ સે સંગીત સાધના કો નઈ ઊંચાઈ આદિ. પટિયાલા ઘરાના કી સમૃદ્ધ પરંપરા, આકાશવાણી સે દશકો પુરાના આત્મીય રિશ્તા ઓર દેશ વિદેશ કે મંચો પર ભારતીય સંગીત કી અનુપમ પ્રસ્તુતિ, ઉનકી યાત્રા કેવલ એક કલાકાર કી નહીં બલ્કિ ભારતીય સાંગીતિક વિરાસત કી યાત્રા હૈ. આઈએ સ્વાગત કરતે હૈ.

0: ખૂબ સરસ મેડમ, તમારો જોશ આવો જ રહે. આપ આવ્યા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપ લોકો કો સબકો બહોત ધન્યવાદ કે મેરે કો ઇસ લાયક આપ લોકો ને સમજા કે વર્ષો બીત ગયે લેકિન અગર અભી ભી આપ લોકો કે સાથ આપ લોકો મતલબ મોનિટર કે ઇસ પાર બેઠ કે કુછ ગા સકતી હું તો યે મેરે લિયે બહોત બડી બાત હૈ.
0: બહોત બહોત શુક્રિયા આપ આયે.
1: નમસ્કાર.
0: સુર સંગાત કાર્યક્રમમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા ગઝલ ગાયક સુમિત્રા રોય ચૌધરીની મુલાકાત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયાર કાર્યક્રમની રાહ જોતી સૌ વાલી બહેનો અને સર્વે શ્રોતાઓને કૃપા જીવરાજાની
4: અને ભાવના દોશીના નમસ્કાર. આપનું આપના મનપસંદ કાર્યક્રમ સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપાબેન, ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને વેકેશનનો પણ માહોલ છે, એટલે ઘરમાં બાળકોને રજાઓ હોય અને કંઈક કંઈક અવનવી પ્રવૃત્તિઓ આપણી બહેનો કરી રહી હશે.
3: હા, અને સાથે સાથે અથાણા પણ છે.
4: હા,
3: તો એ પણ એમાં પણ વ્યસ્ત હશે બહેનો.
4: હા, અને બહેનો છે ને એની જવાબદારી બાળકો પ્રત્યે પણ હોય છે, એટલે વેકેશન હોય એટલે બાળકોને પણ સાચવવાના હોય, તો આ બધી જ પ્રવૃત્તિમાં આપણી બહેનો વ્યસ્ત હશે.
3: અને એમને ભણવાનું તો અત્યારે બંધ હોય તો વિવિધ પ્રકારની કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાને એક મોટું કામ થઈ જાય છે. ઓ ભાવનાબેન.
4: હા, અને કૃપાબેન, ત્યારે છે ને વિચાર આવે કે આપણું બાળક ઘરે હોય છે ત્યારે આપણે એને કઈ રીતે સાચવવું એ આપણે વિચાર કરતા હોઈએ છીએ, તો શાળામાં જયારે એ જાય છે ત્યારે જે શિક્ષક છે એ કઈ રીતે આટલી કલાક આપણા બાળકને સાચવતા હશે.
3: અને કેટલા બધા બાળકો હોય શાળામાં.
4: હા, અને એ જવાબદારી છે ને એ ખૂબ જ મહત્વની છે, કારણ કે બાળકનું છે ને શાળાનું જીવન અને જે શિક્ષકો તેને શિક્ષણ આપે છે તેનું મહત્વ ખૂબ હોય છે.
3: અને એમના જીવનનું ઘડતર આમ કહીએ ને તો શાળાથી જ શરૂ થઈ જાય.
4: હા,
3: તો આ વાત કરીને આપે તો મને એક સરસ મજાની રચના યાદ આવી.
4: હા હા,
3: કિસીને શિક્ષક સે પૂછા,
4: હા
3: ક્યા કરતે હો આપ, શિક્ષક કા સુંદર જવાબ, સુંદર સુર સજાને કો સાઝ બનાતા હું, નો સીખીએ પરિંદો કો બાઝ બનાતા હું,
4: ક્યા બાત,
3: ચુપચાપ સુનતા હું શિકાયતે સબકી, તબ દુનિયા બદલને કી આવાઝ બનાતા હું, સમંદર તો પરખતા હે હોંસલે કી કશ્તીઓ કો, ઓર મેં ડૂબતી કશ્તીઓ કો જહાજ બનાતા હું, બનાએ ચાહે ચાંદ પે કોઈ બુરજે ખલીફા, મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતા હું.
4: ક્યા બાત હૈ. ખૂબ જ જે આ તમે પંક્તિઓ વાંચીને એ ખરેખર અર્થપૂર્ણ છે, કારણ કે આપણા બાળકને એક યોગ્ય નાગરિક બનાવે છે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સમજાવે છે, સામાજિક રીતે જવાબદારી છે એ સમજાવે છે, એ બધું જ એક શિક્ષક કરે છે. અને આપણે બહુ સાંભળ્યું છે

0: કે એક શિક્ષક છે ને એ ક્યારેય સામાન્ય નથી હોતો. તો આવા જ એક શિક્ષક છે એ આજે આપણા સહિયર કાર્યક્રમમાં મહેમાન બન્યા છે.
1: હા, અને તે છે સોનલબેન ચોથાણી, જેઓ જસદણથી આવ્યા છે. અને તેમનો થોડો પરિચય આપું ને, તો તેઓ જસદણમાં શ્રી તક્ષશિલા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે. અને શિક્ષણ કાર્યમાં તેઓ લગભગ 26-27 વર્ષથી જોડાયેલા છે. અને આ સાથે સાથે તેઓ જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે અને એમાં વિવિધ નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે. તો આજના કાર્યક્રમમાં આપણે તેમની જીવનયાત્રા વિશે, એમની શિક્ષણ યાત્રા વિશે થોડી માહિતી મેળવીએ.
0: ચોક્કસ. સોનલબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર.
2: નમસ્કાર.
0: સોનલબેન, જ્યારે આપ શિક્ષિકા છો અને ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો, તો સૌપ્રથમ એ પૂછવાનું મન થાય કે જે આપની જે શિક્ષણ ક્ષેત્રની યાત્રા છે, બાળકોને ભણાવવાની યાત્રા છે, એ કઈ રીતે શરૂ થઈ?
2: આમ તો મારી શિક્ષણની સફર યાત્રા છે 1999થી શરૂ થઈ છે. એ વખતે મેં ધોરણ 12 પૂરું કર્યું અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે મોટી બેનને બીબીએ રનિંગ હતું, એટલે માતા પિતાની એવી આશા કે ભાઈ એક બેન ભણે છે તો હવે તારું છે ને બંને બહેનોનું ભણવાનું જે કઈ છે ખર્ચ ઉપડશે નહીં, એટલે તારે છે ને અત્યારે હવે સ્ટોપ કરી દેવાનું છે. પણ ત્યારે શું હોય કે આપણી હઠાગ્રહ, કારણ કે પહેલેથી ભણવાનો પૂરેપૂરો શોખ, એટલે હઠાગ્રહ એટલી ને કે કાનમાં જે ઓલી બુટી પહેરાવી હતી ને સોનાની, કાઢીને ઘા કરી દીધો અને 3 દિવસ સુધી જમી નહીં. પછી મમ્મીને એમ થયું કે નહીં, ના ના, હવે એને ભણવું જ છે ને તો ભણવા દો. પછી બેનને હોસ્ટેલમાં ન મૂકી અને બંને બહેનોએ અપડાઉન કરી અને બીકોમ પૂરું કર્યું. અને માતા પિતાને સહાય થાય એટલા માટે નાના એવા ટ્યુશનથી શરૂઆત કરી.
0: બરાબર.
2: આવી રીતે સફર યાત્રા શરૂ થઈ.
0: બરાબર.
1: પછી આ શાળા બનાવવાનો અને એમાં કાર્યરત થવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે તમે જ્યારે કોઈ પણ નાનું કાર્ય કરો છો એ નાની જવાબદારી છે, પણ આટલી મોટી શાળા સંભાળવી એ ખૂબ કપરું કામ છે, તો એમાં કઈ રીતે જોડાયા?
2: એ સમયે 2000ના વર્ષની અંદર મારા હસબન્ડે શાળા શરૂ કરી અને એની સાથે અમે બંને સાથે રહીને જ શાળા ચલાવતા હતા. પછી ધીમે ધીમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા એટલે બધાનું કેવું એમ થતું કે ભાઈ હવે આપણે ગામડે રહેવું નથી. એ સમયની અંદર અમરેલી જિલ્લાની લુણીધાર ગામની અંદર અમે ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા અને સંસ્થા ચલાવતા હતા. પછી ત્યાંથી 2012માં જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો અમે.
0: બરાબર. અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, તો આપનો અનુભવ કેવો છે? અત્યારના વિદ્યાર્થીઓ કેવા પ્રકારના છે? શિક્ષણ પ્રત્યે એમનું વલણ શું છે? શું લાગે છે આપને?
2: હવે આટલા વર્ષના અનુભવ પછી એમ થાય કે શિક્ષણ જગતની અંદર આવ્યા પછી એમ થાય છે કે જો બેસ્ટ એક નાગરિક તૈયાર કરવો છે, એક બાળકને તૈયાર કરવો છે, સારો સમાજ તૈયાર કરવો છે, તો આપણે પહેલા બાળકને તૈયાર કરવું પડશે. આમ તો દરેક માતા પિતાનું એવું હોય છે કે પોતાના બાળકને 5 વર્ષનું થાય ત્યાં સુધી જો એને બજારે શાકભાજી લેવા જવું હોય ને તો એ તે પોતાના બાળકને બાજુવાળાના ઘરે પણ મૂકતા નથી. એનો માતા પિતાનો જીવ નથી ચાલતો. અને એ જ બાળકને જ્યારે સીધા જ શાળામાં શિક્ષકના હાથમાં મૂકી દે છે ત્યારે આપણે એક શિક્ષક તરીકે વિચારવાનું ઈ જ રહે કે એને આપણા શિક્ષક પ્રત્યે કેટલો વિશ્વાસ છે કે જે પોતાના બાળકને ક્યાંય 5 મિનિટ રમવા નહીં મૂકે પણ એ બાળકને ડાયરેક્ટલી 5 કલાક માટે શાળામાં મોકલી દે છે.
0: બરાબર.
2: એટલે પહેલા તો એ માતા પિતાના વિશ્વાસને લઈને જ આપણે એ બાળકને તૈયાર કરવાનું છે, એક સારો નાગરિક બનાવવાનો છે, ત્યારથી એવું એક આપણો ઓપિનિયન હોય છે ને શિક્ષક એ રીતે ચાલે છે.
1: અને આપ અત્યારે જે આ શિક્ષણ કાર્ય ચલાવો છો તો એમાં અને જે પહેલાની શિક્ષણ પદ્ધતિ જ્યારે આપ નાના હો અને જે શિક્ષણ કાર્યમાંથી પસાર થયા હો એમાં કેટલો તફાવત છે? કારણ કે ત્યારની જે પરીક્ષા પદ્ધતિ કહો, શિક્ષણ પદ્ધતિ કહો, વાંચન પદ્ધતિ કહો, એ એકદમ અલગ હતી. અને હવેનો જે યુગ છે ને એક સ્પર્ધાત્મક યુગ છે જેમાં તમારે સતત એક વર્તમાન સાથે જોડાયેલા રહેવું પડે. કંઈક ને કંઈક નવું આપણે પણ પહેલા શીખવું પડે, પછી તમે બાળકને શીખવી શકો. તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો અને એમાં કેવો તમને તફાવત જોવા મળે છે?
2: હવે આમ ગણીએ તો આજથી 20 વર્ષ પહેલાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણમાં બહુ બધો તફાવત છે. કારણ કે ત્યારનું શિક્ષણ એવું હતું કે બાળકને શાળાની અંદર ભણવા

0: બેસાડી દીધું. એટલે માતા પિતા પોતાની રીતે કામ કરતા હતા અને બાળક શાળાએ ગયું એટલે પછી 2-4 વર્ષમાં એ બાળક પોતે જાતે લેશન કરશે અને બધું જાતે કરતા શીખે છે. જ્યારે અત્યારનું બાળક એવું છે કે માતા પિતાએ જ્યારે શાળામાં એને મૂક્યા પછી પણ માતા પિતાની પૂરેપૂરી જવાબદારી છે કે બાળકને હોમવર્ક કરાવવું. શાળાએ ગયા પછી અત્યારનું શેડ્યુઅલ પણ શાળાનું એવું હોય છે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ શાળામાંથી અન્ય પ્રવૃત્તિ કહેતા હોય અને માતા પિતાને પણ આમ જોતા એવું લાગે કે મોડર્ન માતા પિતાને પણ સાથે અભ્યાસ કરવો પડે છે જે એને પહેલાના સમયમાં નહોતો કર્યો.
1: બરાબર,
2: એટલે એમને પણ શીખતા રહેવું પડે છે સાથે સાથે અને બાળકોને પણ શીખવાડતા રહેવું પડે છે.
1: અને કૃપાબેન, આપણે કોઈ પણ મોટી વ્યક્તિને જોઈએ ને તો એના જીવનમાં એ સૌથી વધારે યાદગાર સમય છે ને એ એના બાળપણનો હોય છે અને એ ક્યારેય પોતાના શિક્ષકને નથી ભૂલતા કે કોઈ પણ એને યાદ કરવાનું કે સફળતાની વાત આવે તો એ સૌપ્રથમ પોતાના શિક્ષકને જ યાદ કરે છે. અને સોનલબેન, બીજી પણ એક વાત મને પૂછવાનું મન થાય કે માતા પિતાની જે અપેક્ષા હોય છે કે પોતાનું બાળક આ રીતે ભણે, આટલું આગળ આવે, એના વિશે થોડુંક વાત કરો.
0: જ્યારે તમે આ વાત કરો છો ત્યારે મને એક વસ્તુ આજના વાલીઓને કહેવાનું મન થાય કે અત્યારના વાલીશ્રીઓ છે એ પોતાના બાળકને ભૌતિક સુવિધાઓ ખૂબ જ પૂરી પાડે છે,
1: બરાબર,
0: પોતાના બાળકને સમય આપતા નથી. એટલે આજ તો આજના સમયમાં ખાસ તો આપણે આપણા બાળકને મિલકતના વારસદાર નહીં પણ સદગુણના વારસદાર બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારના માતા પિતા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે અને પોતાના ઘરકામમાં પણ એટલા બધા વ્યસ્ત છે કે બાળકને ભૌતિક સુવિધાઓ બધું પૂરી પાડશે પણ એના માટે સમય કાઢી શકતા નથી. તો આજના વાલીશ્રીઓને ખાસ તો એ જ કહેવાનું થાય. અને બીજી એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય કે આજના પેરેન્ટ્સ છે ને એ પોતાના બાળકની સરખામણી છે ને અન્યના બાળકની સાથે બહુ જ કરતા હોય છે. બાજુના ઘરેના બાળકોની અથવા તો પોતાના નાના મોટા ભાઈ બહેન હોય ને તો એની પણ બહુ સરખામણી કરતા હોય છે. એટલે ત્યારથી જ બાળક નાનું હોય ને ત્યારથી જો 2-3 ભાઈ બહેન હોય અને એકાદ ભાઈ બહેન હોશિયાર હોય તો તરત જ સરખામણી કરશે. એટલે પેલા બાળકને શું થાય કે નાનપણથી જ એને નેગેટિવ વિચારો આવી જાય છે અને ખરેખર એની અંદર જે છુપી શક્તિ છે ને એ પોતે બહાર કાઢી શકતા નથી. પછી થાય એવું કે ઘણી વખત એક ઘરેથી જ્યારે માતા પિતા નેગેટિવ કે શાળાની અંદર ઘણી વખત શિક્ષક પણ આવું જ વર્તન કરતા હોય છે કે શિક્ષક પોતે પણ બીજા બાળકો સાથે સરખામણી કરે છે. જ્યારે બંને બાજુથી બાળકને નેગેટિવ પોઈન્ટ મળે ને એટલે એ બાળકનો ખરેખર જે વિકાસ થવાનો છે ને એ નથી થઈ શકતો અને રૂંધાઈ જાય છે. એટલે મારું કહેવાનું ખાસ એ જ છે કે દરેક બાળકની અંદર છે ને ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ છુપાયેલી ઉપરથી મોકલા જ છે એ રીતે. તો પછી માતા પિતાએ એની અંદર જે કાંઈ શક્તિ છે ને એ શક્તિને ખીલવવાનો પ્રયાસ કરે અને બાળક છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે.
1: બરાબર. અને દરેક બાળક તો કઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું નથી, પરંતુ એનામાં કંઈક ભગવાને મૂકેલું છે તો એ પ્રમાણે એનો વિકાસ થશે.
2: અને અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમ કે તમારી પાસે ઘણી બધી પસંદગીઓ છે કયા કોર્સમાં જવું, કયા કોર્સમાં જઈને પણ તેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે તમારી કાબેલિયત કરી શકો. તો એ પ્રમાણેની સ્કિલ જો તમે ડેવલપ કરો ને તો એ ખરેખર બાળકને વધારે મદદરૂપ થઈ શકે એવું મારું માનવું છે. તો આ બધા વિશે પણ આપણે માહિતી અને માર્ગદર્શન આપણા શાળા લેવલે આપી શકીએ એ વિશે શું આપના મંતવ્યો છે? જેમ કે બાળકમાં કઈ સુષુપ્ત શક્તિ છે તો માતા પિતા ઘણીવાર સમજી નથી શકતા, તો શાળામાં એ શિક્ષકોની કઈ રીતે જવાબદારી બને છે?
0: હવે ઘણી વખત બાળકનું કેવું હોય છે કે શિક્ષક ક્લાસ લેતા હોય ને બાળકને, માનો કે એકાદ બાળક એમાં એવું હોય કે એને ચિત્રમાં જ રસ છે, તો ગણિતનો વિષય ચાલુ હશે ને તો એ જો ખરેખર સાચો શિક્ષક છે ને એ સમજી શકશે. અહીંયા ગણિતની પ્રવૃત્તિ ચાલતું હોય પણ એ બાળક પોતે ડ્રોઈંગ જ કરતો હોય. તો ઘણી વખત આવું બનતું હોય તો એ શિક્ષકે એના પેરેન્ટ્સને ઓફિસમાં બોલાવીને એની સાથે વાત કરવી જોઈએ. કે અને ઘણી વખત એવું થાય કે પછી એના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને ગણિતમાં માર્ક્સ નથી આવતા એમ. પણ તો એવા માતા પિતાને આપણે શાળામાં બોલાવી અને એને નાનપણથી જ એને એની અંદર જે કઈ ચિત્રની કળા છે, છુપી શક્તિ છે, એ બહાર કાઢવા વિશે એના માતા પિતાને વાત કરીએ, એને એ પણ કહીએ કે તમે આને સરસ મજાની ડ્રોઈંગ બુક લઈ દો, અમે પણ થોડીક મદદ કરશું. અને એમ કરતા કરતા આ બાળક છે એમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને એક આર્ટિસ્ટ બની શકે છે.
2: હા, ખૂબ સાચી વાત છે. અને આપની જે આ શિક્ષણ યાત્રા

0: આમ જોઈએ ને તો સરળ શબ્દોમાં તમે વર્ણવી, પણ એ ખરેખર અઘરું કાર્ય છે. અને તમારા પરિવારે એમાં કઈ રીતે તમને સહયોગ આપ્યો? કારણ કે પરિવારના સહયોગ વિના તો આ શક્ય જ નથી.
1: આ બાબતમાં તો જો હું કહું તો મારા પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે. પહેલેથી સતત મને કોઈ પણ ગ્રુપમાં જોડાવું હોય કે કાંઈ પણ હોય, અને શિક્ષણની અંદર પણ જ્યારે એમ કે બહેનોનું આપણું એવું હોય કે સાંજનો સમય થયો અને થાકી ગયા તો સૂઈ ગયા, પણ રાત્રે ઉઠીને પણ 2 વાગે ઉઠીને પણ મને જો કોઈ બાળક મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બાળકને આ જે ગઈકાલે આપણે આ શીખવું પણ એના મગજમાં બેઠું નહોતું, તો એના માટે હવે આવતીકાલે આપણે એના માટે શું વિચારવું, તો એ વિશે પણ મનોમંથન ચાલતું હોય ને હું બુક લઈને બેસી જાઉં કંઈક લખવા, કે પછી આખી રાત ક્યારેક ઘણી વખત એવું પણ બને કે લાઇટ ચાલુ રહે સવાર સુધી, પણ મારા હસબન્ડે કે કોઈ દિવસ એમ નથી કીધું, અને ખરેખર એનો પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. અને કંઈક એવું સોલ્યુશન હોય તો હું ઘરે આવીને તરત જ વાત કરું કે ભાઈ આજે આ બાળક એટલું હોશિયાર છે અને છતાં એના માતા પિતાની અપેક્ષા કંઈક વધારે
2: છે,
1: તો એના માટે પણ મને ઘરેથી ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને કોઈ પણ બાળક કે પેરેન્ટ્સની એની અંદરનું કંઈ મનોમંથન હોય ને તો હું બીજે દિવસે કોઈ પણ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું, કે જેથી કરીને માતા પિતાને પણ એના બાળક પ્રત્યે કઈ નેગેટિવ વિચાર ન આવે, અથવા તો શાળા પ્રત્યે પણ કે એના વર્ગ શિક્ષક પ્રત્યે પણ એવો નેગેટિવ વિચાર ન આવે. અને ખાસ તો આપણો હેતુ એ જ છે કે એનું બાળક છે એ વધારે ને વધારે આગળ વધે અને સારું પરિણામ લાવે, અને સાથે સાથે સંસ્કાર લાવે, એ વધારે મહત્વનું છે. સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે અત્યારે સંતાનોનું એવું લાલન પાલન થઈ ગયું છે ને કે કહેવાનું આપણને મન થાય કે સંતાનોને છે ને કેવળ ખાલી ગુલાબના છોડનો જ નહીં, ખાલી ગુલાબનો અનુભવ જ નહીં પણ એને એની સાથે સાથે એને કાંટાનો પરિચય પણ આપે.
2: બરાબર.
1: તેમને મોટર બાઈક તમે ભલે આપો પણ 10-15 કિલોમીટર ચાલી શકે ને એવી તૈયારી પણ બાળકને એવું પણ તમે શીખવો કે લાલન પાલન ભલે થાય પરંતુ સમય પાલન, વચન પાલન અને નિયમ પાલન પણ એટલું જ જીવનમાં જરૂરી છે
2: ખરેખર. અને આ બધી આપે જે વાત કરી ને એમાં બાળકના કે વિદ્યાર્થી જે હોય એના માતાનો ખાસ ફાળો હોય છે, કારણ કે વધારે સમય બાળક છે એ ઘરમાં રહીને માતા સાથે વિતાવતું હોય છે, તો જે માતાઓ છે એને આપ શું કહેવા માંગશો કે એમણે કઈ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ, એમની શું જવાબદારી છે, એના વિશે થોડી વાત કરો.
1: આમ તો જોઈએ ને તો આમ માતાની અપેક્ષા એવી જ હોય છે કે પોતાની અપેક્ષા છે ને એના કરતા કંઈક વિશેષ બાળક પાસેથી લેવા માંગે છે, કે મારા બાળકની ક્ષમતા છે એ પ્રમાણે નહીં પણ ક્ષમતા કરતા પણ કંઈક વધુ પોતાના બાળકમાં ઈચ્છે છે. ત્યારે આપણને એના માતા પિતાને એવું પણ કહેવાનું મન થાય કે તમે છે ને ખાસ કરીને તમારા બાળકને મહેકાંગલા ન બનાવતા, એ પણ તમે એને થોડુંક ટાઢ તાપ ભૂખ તરસ વેઠી શકે એવા પણ બનાવો, બરાબર એને ખવડાવો પીવડાવો બધું જ કરો, પણ સાથે સાથે ખાલી આપણે એને મિલકતના વારસદાર નથી કરવાના. અને તમે તમારા બાળકની અંદર ઘણી વખત બાળક કંઈક બોલતું હોય છે ને તો મમ્મી ઘણી વખત સાંભળતા નથી હોતા, અને બેસને હવે એમ કહીને બાળકને તરછોડી દે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે નહીં તમે ગમે એવું નાનું બાળક છે ગમે એવું તમે એની વાત પૂરેપૂરી સાંભળો. ઘણી વખત આપણે એવું પણ જોયેલું હોય છે કે એના મમ્મી મૂકવા આવતા હોય છે ને તો મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, બાળક એની પાસે બાજુમાં ચાલીને આવતું હોય છે, ત્યારે એક શિક્ષક તરીકે અંદરથી એટલો આમ ધ્રાસકો પડે ને એમ થાય કે કમસે કમ તમે રસ્તામાં આવો છો તો તમે બાળકની સાથે વાત કરતા જાઓ, વાતો શેર કરતા જાઓ, કોઈ તમે શાળા વિશે વાત કરો કે હોમવર્ક વિશે વાત કરો કે ઘરની વાત કરો, પણ તમે જો બાળક સાથે થોડો ઘણો સમય વિતાવતા રહેશો ને તો બાળકને આમ વધારે ને વધારે પ્રોત્સાહન મળશે ને આગળ વધશે,
0: એને ખીલવાનો મોકો મળશે.
1: ખીલવાનો મોકો પૂરેપૂરો મળશે.
0: તો આ ખૂબ સરસ આપ કાર્ય કરો છો, તો મને એવું લાગે છે તમે તમારી જે બધી વાતો કરીને તો તમને તમારી દિનચર્યા વિશે જાણવાનું મને મન થાય છે, કારણ કે આ જે બધી તમે પ્રવૃત્તિઓ કરો છો ને એમાં મને એવું લાગે છે કે તમારું વ્યસ્ત ખૂબ જીવન હશે, તો એ વિશે થોડી વાત કરો. કારણ કે આજકાલ કેવું હોય છે કે લોકોને એક ફરિયાદ છે કે મારી પાસે સમય નથી, તો આપણે સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? કારણ કે સમય તો બધા પાસે સરખો હોય, પણ એમાંથી પણ આપણી આવી પ્રવૃત્તિઓ કરવી કઈ રીતે કરવી, અથવા આપણને કોઈ એવી ઈચ્છા છે તો આપણે એમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું?
1: હવે આમ તો મારી દિનચર્યાની વાત કરું તો સવારમાં 4 વાગ્યે તો ઉઠી

0: જવાનું,
1: વાહ,
0: અને 5 થી 6 ડેઈલી યોગા ક્લાસીસમાં જઈને કરવાનું. જો ના જઈ શકીએ તો ઘરે પણ એટલો સમય તો વિતાવાનો. અને ત્યાર પછી 7 વાગ્યાથી મારું કન્ટિન્યુ શાળાનું વર્ક શરૂ થાય છે તો 1 વાગ્યે પૂરું થાય છે, અને 2 વાગ્યાથી પાછું કન્ટિન્યુ શાળાએ જવાનું. પાછું 3:30 થી ક્લાસીસ ચલાવું છું, એટલે એમાં પણ બાળકોને સતત ક્લાસ હોય છે. અને ત્યાર પછી સાંજના સમયમાં 2 કલાક આમ તો વિચારીએ તો આપણા બાળકો સાથે અને ઘરના સભ્યો સાથે વિતાવીએ છીએ. પણ આ જે મારું કઈ રૂટીન લાઈફ છે ને, ઈ રેગ્યુલર, એમાં હું કોઈ દિવસ આમ તિરાડ પડવા દેતી નથી. કારણ કે આનો સંદેશો છે ને મારે મારા બાળકોને આપવાનો છે, મારા શાળાના બાળકોને. કારણ કે બાળકો પણ ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ મેડમ અમે આમ ગયા ને તો હોમવર્ક ન થયું કે આમ ન થયું, અથવા ક્યારેક ખોટું પણ બોલતા હોય છે. ત્યારે બાળકોને એમ કહીએ કે જો ગમે એમ થાય પણ ક્યારેય ખોટું બોલવાનું નહીં, એમ સત્યનો આશરો લેવાનો, અને જે છે એ સત્ય કયો. કારણ કે સમય છે એ બધાની આગળ છે. ઘણી વખત અત્યારે વર્તમાન સમયમાં જોઈએ ને તો આમ તો પેરેન્ટ્સ ઘણી વખત બાળકને કહી દે છે કે તમે આમ જવાબ દઈ દેજો, ત્યારે હું તો ખરેખર છે ને બાળકને જ સમજાવું છું. ભલે મમ્મી પપ્પા એ કીધું ને એ વાત સાચી હશે, પણ છતાંય બાળકને એમ જ શીખવીએ આપણે કે ભાઈ જે સત્ય છે ને એ કહી દેવાનું. કોઈ દિવસ શાળાએ આવીને ખોટું નહીં બોલવાનું. જે ગુણ આપણો એક વખત આપણામાં આવ્યો, અને એ છે કે જો બાળકને વાત એ કરીએ કે તમે જો 1 વખત ખોટું બોલશો ને તો તમારે 100 વખત ખોટું બોલવું પડશે,
1: બરાબર,
0: અને છતાંય ખોટું એ ખોટું જ રહેશે. એટલે કોઈ પણ તમારી અંદરની કઈ મૂંઝવણ છે, જે કઈ છે, શિક્ષકને એક માતા તરીકે આવીને તમારે બધી જ વાત કરવાની. તમારે ઘરની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોમવર્ક ન થયું, કઈ નથી આવડતું કઈ, તો એક શિક્ષકને તમે બિંદાસ વાત કરો,
1: બરાબર. એટલે એમ કહે ને કે બાળકો જે આપણે એમને સૂચના આપીએ ને એના કરતા એ જોઈને વધારે, અનુકરણ કરીને વધારે શીખતા હોય છે. એટલે એક સાચું ઉદાહરણ આપવા માટે પણ આપણે એટલું પાલન આપણે પણ પહેલા કરતું રહેવું પડે.
0: મેડમ મોન્ટેસરીએ પણ એક આખા વિશ્વને એક શિક્ષણની અદ્ભુત દિશા આપી છે કે હે ઈશ્વર, મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે. એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને આપણી સામે આવીને ઉભું રહે, અથવા ઘણી વખત એવું પણ બને કે આપણને ન જોવે ને તો એ બાળક ક્યાંક ગોતતું હોય છે. આજે આ ટીચર આવ્યા નથી, પણ ત્યારે આપણે સમજી અને બાળકની વ્યથા પણ જાણીએ, અને બાળકની અંદર જે કાંઈ છે એને પણ શક્તિને ઓળખીએ, અને વધુ ને વધુ જેટલો બાળકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ. અને ખાસ એક બહેનોને માતા તરીકે એક એની એવી વાત હોય છે કે અમને સમય મળતો નથી, પણ મારું કહેવાનું થાય કે ઈશ્વરે બધાને સમય સરખો જ આપ્યો છે, બધાને 24 કલાકનો સમય આપ્યો છે, પણ સમયનો સદુપયોગ કરતા શીખીએ તો ખરેખર આપણે જીવનમાં આગળ વધીશું.
1: અને આ સાથે સોનલબેન તમે અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો. જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એમાં પણ આપ કાર્યરત છો, તો એના વિશે પણ થોડી વાત કરો.
0: હવે જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે
1: જી,
0: તેમાં પણ અમે જે ગરીબ વર્ગની બહેનો છે એને એના ઉત્કર્ષ આગળ વધી રહે તેના માટે અમે ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ. વર્ષની અંદર સીવણ ક્લાસ કરાવીએ છીએ, બ્યુટી પાર્લરના ક્લાસ પણ કરાવીએ છીએ, અને ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન 2 વર્ષે એકાદ વાર એ પણ કરાવીએ છીએ.
1: વાહ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક સાથે આપ જોડાયેલા છો. અને આ સાથે આમ કહીએ ને કે શિક્ષકનું કાર્ય ક્યારેય, તમે જે વાત કરી ને કે એ સામાન્ય
2: નથી હોતું,
1: એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જેની સાથે વાત કરી એમણે પૂરું પાડ્યું છે. તો આ સાથે સોનલબેન આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા સર્વે શ્રોતાઓને આપ કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: હવે અંતે મને એક સરસ, આમ તો ગાવાનો મારો શોખ છે
1: જી,
0: એટલે એ શોખને લઈને એમ થાય કે એક પ્રેરણા મળી રહે એવું કઈક હું ગીત ગાવા ઈચ્છું છું.
2: ચોક્કસ.

0: બડા હે.
1: વાહ
2: વાહ,
1: ખરેખર આ પંક્તિમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કૃપાબેન.
2: હા, અને એમ કહીએ ને કે શિક્ષકોનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ, તો એ ખૂબ સાચી વાત છે. અને એમણે ચિંધેલા માર્ગ પર બસ જો આપણે ચાલીએ ને તો આપણું જીવન સફળ બને એ ચોક્કસ વાત છે.
1: અને કૃપાબેન, આટલી સરસ આપણે માહિતી સાંભળી, આવી સરસ વાતો સાંભળી,
2: હા,
1: તો શ્રોતાઓ પણ કદાચ સોનલબેન સાથે વાત કરવા માંગતા હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય,
2: હા,
1: તો આપણે સોનલબેનનો મોબાઈલ નંબર આપી દઈએ.
2: ચોક્કસ, સોનલબેન ચોથાણી તેમનો નંબર છે 98790 48894 41894, એટલે 9879041894.
1: તો આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપ મેળવી શકો છો. વાહ સોનલબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અંતે આમ તો હું એટલું કહીશ કે આમ તો હું રેડિયાની દીવાની છું, કે 26 વર્ષની અંદર અત્યારે રેડિયાને જો કઈ થાય તો નવો રેડિયો મારા બીજા દિવસે મારા ઘરે આવી જતો હોય છે. તો આ 26 વર્ષથી સવારની કૃષિ માહિતી, પછી રવિવારની બાલસભા છે, બહેનોનો સહિયર કાર્યક્રમ છે, યુવાણી, અને સાંજે જોઈએ તો એ ગામનો ચોરો, આમ અનેક ગીત સંગીતથી ભરપૂર અને રેડિયોના માધ્યમ દ્વારા અમે સાંભળીએ છીએ. અને એટલું હું કહી શકું કે સાંજે આવી અને રેડિયો જ્યારે ચાલુ કરીએ ને ત્યારે એમ કે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે.
1: બરાબર,
0: તો આજના દિવસે હું આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જે રેડિયો રોજ સાંભળતી હતી એ જ આકાશવાણી પર આજે મને પહોંચવાનો મોકો મળ્યો, એ મારા માટે એક ખૂબ ઉત્તમ તક મળી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: વાહ કૃપાબેન, આ વાતની તો આપણને ખબર જ નહોતી કે સોનલબેન એક શ્રોતા પણ છે, તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

0: વાહ કૃપાબેન, ખરેખર મજા આવી, ખૂબ સરસ આપણને માહિતી મળી. અને એક શિક્ષકનું કામ છે ને એ ખરેખર સહેલું નથી.
1: આજના કાર્યક્રમમાંથી ઘણા બધાને એમાંથી પ્રેરણા પણ મળશે.
0: અને શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઇમેલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો.
1: કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360@gmail.com, RAJKOTSAHIYAR@gmail.com. સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
0: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.
2: સહિયાર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો 1 થવા જઈ રહ્યો છે. સાંભળીશું હિન્દીમાં સમાચાર.
3: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા.

નૈનેશ જાનીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી મુકેશ જોશીની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થા કો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાએ જાના ચાહીએ તાકી સામાન્ય લોગ બિના ભય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: બનાના. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગીતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: ગાંધીનગર કે કલોલ તાલુકા સે અપને કાર્યક્રમો કી શરૂઆત કરતે હુએ ગૃહમંત્રી કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ યાની કી સીએસઆર પહેલ કે તહેત વિકસિત કી ગઈ જન સુવિધાઓ કા લોકાર્પણ કરેંગે. જિનમે જેડવા ગાંવ કી ઝીલ, તીન નવનિર્મિત પુસ્તકાલય ઓર નય પ્રાથમિક સ્કૂલ ભવન જૈસે પ્રોજેક્ટ શામિલ હૈ. શામ કો શ્રી શાહ અમદાવાદ શહેર મે સોલા ક્ષેત્ર મે આયે માતા ઉમિયાધન પરિસર મે નવનિર્મિત હોસ્ટેલ ભવન કા ઓર ભીમજીપુરા મે ભારત માતા સ્કવેર કા ઉદઘાટન કરેંગે. શામ કો ગૃહમંત્રી શાહીબાગ સર્કિટ હાઉસ મે એક ઉચ્ચસ્તરીય બેઠક કી અધ્યક્ષતા કરેંગે, જિસમે આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ ઓર વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કી તૈયારીઓ ઓર બુનિયાદી ઢાંચે કી સમીક્ષા કી જાયેગી. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
3: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हो. बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृहमंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. આનંદ પાઠક.
0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે, ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈ

ઓન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશકાળ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31 મે અને 6 અને 7 જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશકાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7 તારીખે છે તેમના પ્રવેશકાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12 પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12 પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઇરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઇરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઇરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઇરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને $97.83 પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને $92.22 પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: અંત્યોદય યોજનામાં જોડાયેલા છે, તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગા જીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000ની સહાય મળેલી છે. તેમાંથી અમને સીવણ ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ ડીએસ પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ એફએસએલ વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી કે શુક્લ સાહેબની કોર્ટમાં કેસનો ચુકાદો આજરોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
0: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમણે કલોલના ખાતરજમાં તળાવના

0: રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર, રજૂઆત કરતા વિપુલ પુરોહિત.
1: પંચમહાલ જિલ્લામાં ગ્રીષ્મ ઋતુમાં પણ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રાકૃતિક જીવનશૈલીના ગુલમહોર સોળે કળાએ ખીલી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાઓ અને સ્થાનિક સ્વરાજ્યની નવી જવાબદારીઓથી રાજકીય પથ પર નવા સુકાનીઓ કાર્યરત થતા જનજીવનને સીધા સ્પર્શતા આરોગ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તનો જોવા મળી રહ્યા છે. પંચમહાલ જિલ્લો આજે વિકાસ સાથે વિશ્વાસના સૂત્રને સાર્થક કરતો દેખાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય અને રાજકીય વિકાસની વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકા સહિત વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાતા ગોધરા નગરપાલિકાના પ્રમુખ પદે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ પદે ઈશાંત સોનીની નિમણૂક સાથે શહેરના વિકાસને નવી દિશા મળવાની આશા વ્યક્ત થઈ છે. સાથે જ શહેરા નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના અનેક પદો પર નવા નેતૃત્વની પસંદગી થઈ છે, જે આગામી સમયમાં વિકાસ કાર્યોને ગતિ આપશે તેવો આશાવાદ પંચમહાલવાસીઓએ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો ઉત્સાહ પણ પંચમહાલમાં જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકરો સહિત સમગ્ર જિલ્લામાં ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરાયો હતો. પંચમહાલમાં આરોગ્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પહેલ કરાઈ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોમન કેન્સર સ્ક્રીનિંગ અને વહેલા નિદાન માટે વિશેષ તાલીમ કાર્યક્રમ થકી MPHW અને FHW કર્મચારીઓને સર્વાઇકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે 14 વર્ષની દીકરીઓ માટે HPV રસીકરણ અભિયાન પણ તેજ ગતિએ ચલાવવામાં આવતા 19,000ના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 11,000 દીકરીઓનું રસીકરણ પૂર્ણ કરાયું હતું. આ પ્રયાસ મહિલાઓના આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. પંચમહાલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-31 સ્નાતક અભ્યાસક્રમોમાં કળા, વિજ્ઞાન, વાણિજ્ય અને વ્યવસાયિક ક્ષેત્રના કોર્સમાં પ્રથમ વખત ભરતનાટ્યમ, કથક, સંગીત, નાટ્યકલા, જીઓગ્રાફી, ફિલોસોફી, સ્ટેટિસ્ટિક્સ, IT, કોમ્પ્યુટર સાયન્સ, બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. વર્ષ 2027-થી ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ કોર્સ પણ શરૂ થનાર છે. BCA, BBA અને BSW અને BCOM એકાઉન્ટન્સી જેવા કોર્સ અંગ્રેજી માધ્યમમાં પણ ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક ટ્રેક, ડિજિટલ સ્ટુડિયો અને આધુનિક લાયબ્રેરી જેવી સુવિધાઓ સાથે વ્યાજબી ફી અને શિષ્યવૃત્તિનો લાભ પણ આપવામાં આવનાર હોવાથી ઘર આંગણે પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર સહિતના જિલ્લાના વિદ્યાર્થીઓને લાભ મળશે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાએ ગુજરાતનું પ્રથમ મેથ્સ પાર્ક તૈયાર કરીને રમતા રમતા શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચમહાલમાં ગણિતનો અનોખો બગીચો બનાવતા ચોપડીના પાનાથી મેદાનના પાયા સુધી પહેલ થકી બાળકોને ગણિત વિષય ડરના બદલે મનોરંજક બન્યું છે. પંચમહાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર અજય દહિયા સહિત વિવિધ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં હાલોલ ખાતે પોલીકેબ ઇન્ડસ્ટ્રીઝમાં કેન્દ્ર સરકારની PM સેતુ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમ અંતર્ગત હાલોલની ITIને હબ અને જિલ્લાની અન્ય ITIને સ્પોક તરીકે વિકસાવવાના નિર્ણયના પગલે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કુશળ માનવબળ તૈયાર કરી શકાશે. લોન્ચિંગ પ્રસંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી અભ્યાસક્રમ સુધારા અને આધુનિક તાલીમ પર ચર્ચા પણ થઈ હતી. આ પહેલથી જિલ્લામાં કૌશલ્ય વિકાસને વેગ મળશે અને યુવાનો માટે રોજગારના નવા અવસર ઉભા થશે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઇ રિક્ષામાં સફર કરી વોકલ ફોર લોકલ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ચાંદલગઢથી સહેરા અને ત્યાંથી પંચામૃત ડેરી સુધી ઇ રિક્ષામાં મુસાફરી ભારતમાં બનેલી ઇ રિક્ષાનો ઉપયોગ કરી સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન એનર્જી અને પર્યાવરણ સંરક્ષણના વિઝનને સમર્થન આપતા ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની અપીલ કરી હતી. પંચમહાલ જિલ્લામાં 19-20 મે 2026 બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદથી વડોદરા સુધી ટ્રેન અને ત્યારબાદ હાલોલ સુધી ST બસમાં મુસાફરી કરી અને ત્યારબાદ તેઓ હાલોલ

0: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય કાર્યક્રમમાં સાયકલ ચલાવીને પહોંચ્યા હતા. રાજ્યપાલશ્રીએ પેટ્રોલિયમ બચત માટે જાહેર પરિવહન અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. ઉપરાંત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પણ યોજાયો હતો, જેમાં રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીને અક્ષમ્ય ગુનો ગણાવી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી લઈને ટેકનોલોજી આધારિત તાલીમ સુધી અને ઈમાનદારીના ઉદાહરણોથી લઈને પર્યાવરણ જાગૃતિ સુધી પંચમહાલ જિલ્લો સમૃદ્ધ, સુરક્ષિત અને સંસ્કારિત સમાજ તરફ આગળ વધી રહ્યો છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: छाया गीत कार्यक्रम में लेते हैं अब एक अंतराल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક

ડોક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

0: અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજના કલાકાર છે વેણુ વ્યાસ. સર્વપ્રથમ સાંભળીએ રચના કવિ ભાસ્કર વોરાની.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગે

0: વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી

0: માતાઓ ને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમના અંતમાં સાંભળીએ કવિ ભાસ્કર વોરાની આ રચના, કલાકાર બીનુ વ્યાસ.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીત કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:30 યુવાણી તેમજ 7:22 ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 8 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 સ્પોર્ટ લાઇટ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે નિર્દેશક મહેબૂબ ખાન પર. 10 વાગે છાયાગીત તેમજ 10:30 ઢલતી જાહેરાત. આવતીકાલે તારીખ 29 મે 2026 શુક્રવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના. 6:35 શ્રી રામચરિતમાનસ ગાન. 6:45 ગાંધી વંદના રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 હવેલી સંગીત, કલાકાર હરિકૃષ્ણ ગાંધર્વ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આવતીકાલે વિષય રહેશે આબોહવા પરિવર્તનના માનવીય કારણો, પ્રસ્તુતિ સ્તુતિ ભુજ. 8:30 ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં, કલાકાર દાઉદ ઇસ્માઇલ વાલેરા. 8:50 સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત સાંભળશો મહાભારતનું ઓજસ્વી પાત્ર કર્ણ, રજૂઆત ડોક્ટર મનસુખ મૌલિયા. 9:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:30 અતીતના ઓવારેથી કાર્યક્રમ અંતર્ગત સાંભળશો મળવા જેવા માણસ, કવિશ્રી મેઘબિંદુ સાથે પ્રેરક વૈદ્યની મુલાકાત.

બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના તમામ કાર્યક્રમો રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આવતીકાલે સાંધિકાલીન સભામાં 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે લોકગીત કલાકાર રવિરાજ સિંહ સોઢા. 6:30 યુવાવાણીમાં આવતીકાલે રહેશે રાજકોટ કેન્દ્રનું યોગદાન. સાંભળશો સંઘર્ષનો સામનો અને આત્મવિશ્વાસ આ વિષય પર ડોક્ટર ધીમન ત્રિવેદી સાથે વાતચીત. પ્રસ્તુતિ પાર્થ જાની, નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોર્યો કાર્યક્રમમાં આવતીકાલે રહેશે રાજકોટ કેન્દ્રનું યોગદાન. સાંભળશો વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ. આ વિષય પર અમરેલી જિલ્લાના મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાથે પ્રશ્નોત્તરી. નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા. 8 વાગે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં. 9:15 સ્પોટલાઇટ રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 આજ કે ફનકાર જે કેન્દ્રિત છે અભિનેતા પંકજ કપૂર પર. 10 વાગે છાયાગીત તેમજ 10:30 ઢલતી જાહેરાત. તો શ્રોતા મિત્રો, આ હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

નમસ્કાર યુવાગણ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા એવો આપનો ચહીતો કાર્યક્રમ યુવાણી એકવાર ફરી લઈને આવી છું હું આપની રેડિયો મિત્ર દીપા. મિત્રો, આજના કાર્યક્રમમાં મારે આપની સાથે એક અલગ જ વિષય પર વાત કરવી છે. એક ઘટના જે આપણા સૌની સાથે બની ચૂકી છે, બની રહી છે અને આવનારા દિવસોમાં બનવાની છે. એક વસ્તુ જેની કિંમત આપણે સૌ જાણીએ છીએ, છતાંય ઘણી વાર તે આપણા માટે સાવ સસ્તી બની જાય છે અથવા આપણે એનું મૂલ્ય ભૂલી જઈએ છીએ. એક જોડાણ જે આપણા જન્મ સાથે આપણને જકડી લે છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણને છોડતું નથી. તમને થતું હશે કે દીપા આજે શું ગોળ ગોળ વાતો કરી રહી છે, સીધી વાત કરને. તો ચાલો સીધી વાત કરું. આપણે સૌએ પેલું ભજન સાંભળ્યું છે, જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા. આ તો 100% સાર્થક છે જ, પણ આધુનિક યુગમાં આ લાઈન કંઈક આવી બને, જીતે ભી કાગઝ મરતે ભી કાગઝ દેખ તમાશા કાગઝ કા. અને આમાં હજી એક લાઈન એડઅપ કરીએ તો કંઈક આવી બને કે મરને કે બાદ ભી કાગઝ. બદલાતા જતા સમયની સાથોસાથ અહીં પણ અપડેટ્સ આવી છે. સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અને બાળકનો જન્મ થાય તે પહેલાં જ તે કાગળોથી બંધાઈ જાય છે. આ દુનિયામાં આવતાની સાથે જ જન્મનું પ્રમાણપત્ર અને તેને આપવામાં આવતી અવનવી રસીઓની ફાઇલો, આધાર કાર્ડ, તેના અન્ય ઓળખપત્રો અને પછી તેના ચરિત્રને સર્ટિફાઈડ કરતી તેના સ્કૂલની માર્કશીટ. બીજા કેટલાય પ્રમાણપત્રો હોય છે જે માણસની ઓળખ અને તેની કાબેલિયત બતાવતી જાય છે, પરંતુ માર્કશીટ તેમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આજની ટ્રેન્ડિંગ ભાષામાં કહું તો માર્કશીટ કોઈને જજ કરવા માટેનું ખૂબ જ અગત્યનું પાસું બની ગયું છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે એ વાત પર કે માણસ સર્ટિફિકેટથી ઓળખાય છે કે સર્ટિફિકેટ માણસથી. વિવિધ કચેરીઓમાં કામ કઢાવવા માટે તો માણસ કરતાં જે તે કાગળનું મૂલ્ય વધુ અંકાય છે, અહીં આ પ્રમાણપત્રની કિંમત ખરેખર સોના કે ચાંદી કરતાં પણ વધારે છે. જ્યારે ખરા ટાણે એકાદ સર્ટિફિકેટ મિસિંગ થઈ જાય ને, ત્યારે તેની પાછળ થતી અઢળક મુશ્કેલીઓ સામે લડવું પડે.

પડે છે અને ત્યાં તો પીછેહટ પણ ન કરી શકાય અને ત્યારે એ એક કાગળની ખરી વેલ્યુ સમજાય છે. જીવતો જાગતો હયાત માણસ નજર સમક્ષ હાજર હશે તોય તેને પોતાની જાતને ખરી સાબિત કરવા માટે કે પોતે જે તે નામ ધરાવે છે, જે તે સરનામે રહે છે વગેરે જેવી બાબતોની સાબિતી આપવા માટે અમુક ચોક્કસ આંકડાઓ કે આર્ટિકલ્સ ધરાવતા કાગળની જરૂર પડશે. વારસાઈના કે અન્ય કાગળો પર જ્યારે જે તે હોદ્દેદારની સહી થઈ જાય ત્યારે તો ભાઈ એ કાગળની શું કિંમત બની જાય છે ને, એ વાતથી તમે અને હું ક્યાં અજાણ છીએ. એ એક કાગળના કારણે કે તેના હક માટે જીવ આપવા લેવા સુધીની ઘટનાઓ પણ આપણે જોઈ છે, વાંચી છે કે સાંભળી છે. આ તો થઈ હયાત માણસની વાત, જે દેખાવ માત્ર પૂરતું સીમિત છે. પરંતુ જે તે વ્યક્તિના મૃત્યુ બાદ પણ એની ગેરહાજરી તે વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર નક્કી કરે છે, તેની હયાતી કે બિનહયાતી એક કાગળ દ્વારા નક્કી કરવામાં આવે છે. આવો જ એક અચરજ પામે એવો કિસ્સો થોડા જ દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બહેનના મૃત્યુ બાદ તેની હયાતી સાબિત કરતા કે તેના મૃત્યુને પુરવાર કરતા કોઈ જ પુરાવા ન હોવાથી એક ભાઈ પોતાની બહેનનું કંકાલ લઈને બેંક પહોંચી જાય છે. આવી જ રીતે બેંકમાં ખાતેદાર પોતે હાજર હોય પરંતુ તેની પાસે લાગતા વળગતા ઓળખપત્ર ન હોય તો તેની હાજરીને સાવ નકારી દેવામાં આવે છે. લાખો કરોડો રૂપિયાના વ્યવહારોની મંજૂરી માત્ર એક કાગળ નક્કી કરે છે. મિત્રો, મારી આટલી વાત પછી આપ સૌને આ કાગળ અને સર્ટિફિકેટના મૂલ્યો તો ખબર પડી જ ગઈ હશે. તો હું આશા રાખું છું કે આપ સૌ હવેથી આ તમામ કાગળિયાઓને સાચવીને રાખશો, જેથી ભવિષ્યમાં અવનવી મુશ્કેલીઓ ન વેઠવી પડે.

0: કે
1: મેં ગુજરાત કા હું ગુજરાતી છું એમ તો જોવા જઈએ તો, કારણ કે અહીંયા જ આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ, પણ મારી મધર ટંગ જે છે એ મરાઠી છે, તો ઘરમાં મરાઠી ગીતોને એવી રીતે સાંભળવામાં આવતું હતું. તો તમને કદાચ ખબર હશે, ગીત રામાયણ કરીને એક કાર્યક્રમ થતો હતો મહારાષ્ટ્રમાં, તો સુધીર ફડકેજી, હા, તો એ ગીતો ઘરમાં રિપીટમાં, એટલે જ્યારે પણ એ વાગે તો એની વેટ કરતા ઘરે કે ક્યારે વાગશે, અને પછી એ રીતે રેડિયો ઓન કરીને ઘરે બધા એની ત્યાં બેસી રહે, તો મારી એ યાદ છે. અને સવારમાં પણ આઈ ગેસ સન્ડેના મરાઠીનો પ્રોગ્રામ આવે છે, ઇવન ગુજરાતી પણ અમે સાંભળીએ છીએ, કારણ કે ઓફકોર્સ, તો એવો એક કનેક્શન છે આકાશવાણી સાથે.
0: બહુત બહુત હી અચ્છા લગા આપ દોનો સે બાત કરકે કે આપ લોગો કા આકાશવાણી કે સાથ ઇતના જુડાવ હૈ ઓર આપને અપની ફિલ્મ મે વો એક સીન ભી ડાલા હૈ. ઓર મેં આપકો યહાં બતા દું કે કૃષિ આધારિત કાર્યક્રમ હૈ વો આજ ભી હોતા હૈ, હર સ્ટેશન સે હોતા હૈ, હર દિન હોતા હૈ.
1: જી જી,
0: તો યે તો મુજે બહુત અચ્છા લગા આપ દોનો સે મુલાકાત કરકે. ઓર આપ કુછ અગર સંદેશ દેના ચાહે આકાશવાણી કે માધ્યમ સે તો જરૂર કહે.
2: મેં આકાશવાણી કે સભી શ્રોતાઓ કો પહેલે તો નમસ્કાર કરતા હું, ધન્યવાદ દેતા હું કે આજ હમે સુન રહે હૈ. ઓર મેં આપકો યે બતાના ચાહુંગા કે ડ્રોપ આઉટ 29 મે કો સિનેમા ઘરો મે રિલીઝ હો રહી, આપ લોગ જરૂર દેખીએ. મેં આપકો પ્રોમિસ કરતા હું કે આપ દેખ કે જૈસે અંદર ગયે હોગે વૈસે નહીં વાપસ આઓગે. ઓર આપ હમે જરૂર બતાઈએગા ફીડબેક, આપકો કૈસી લગી ફિલ્મ.
0: શ્યોર.
1: જી, મેં ભી સભી સે યહી અપીલ કરના ચાહુંગા કે આપ લોગો કો પસંદ આયેગી, આપ લોગો કો અગર ક્લેરિટી ચાહીએ જીવન મે લાઇફ મે તો આપકો ક્લેરિટી ભી મિલેગી. ઓર ઇસી કે સાથ બસ યહી સંદેશ હૈ કે કભી ભી ક્વિટ મત કરીએ.
0: બિલકુલ સહી કહા આપને, વો મુજે એક કવિતા કી પંક્તિયાં યાદ આ રહી હૈ, કોન કહેતા હૈ કે આસમાં મે સુરાખ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો. દુષ્યંત કુમારજી કી કવિતા હૈ. આપ દોનોં કા હાર્દિક ધન્યવાદ, આપ લોગ યહાં પર આયે હૈ, આપકી પૂરી ટીમ યહાં પર આઈ હૈ, ઓલ ધ વેરી બેસ્ટ. ઓર મેં ચાહુંગી કે જો આપકી કામના રહી હૈ વો ભી પૂરી હો. થેન્ક યુ.
2: થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. થેન્ક યુ.
1: થેન્ક યુ.

મિત્રો, ગીત બાદ એકવાર ફરી આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારી 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશે, વર્લ્ડ નો ટોબેકો ડે. તમાકુ એક એવી વસ્તુ છે જે તમને ધીરે ધીરે કરીને મારે છે, છતાં તેને તમે સામેથી આવકારો છો. વિશ્વ આરોગ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા સ્થાપિત વાર્ષિક વૈશ્વિક પહેલનો હેતુ તમાકુના ઉપયોગના ગંભીર સ્વાસ્થ્ય જોખમો વિશે જાગૃતિ ફેલાવવાનો છે. પાન, મસાલા, ગુટખા, તમાકુ વગેરે જેવી વસ્તુઓનું વેચાણ કરતી જે તે કંપનીઓ તેના પેકિંગ પર સ્પષ્ટ રીતે લખે છે કે આ વસ્તુ જાનલેવા છે, છતાં તેનું સેવન થાય છે અને એમાં આ બેલ મુજેમાર જેવી પરિસ્થિતિનું નિર્માણ આપણે જાતે જ કરીએ છીએ. દરેક સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાની સાથે અથવા ફિલ્મના મધ્યાંતરના ભાગમાં તમાકુ નિષેધની એડ્સ પણ બતાવવામાં આવે છે. વિવિધ જાહેરાતો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાના અવનવા પ્રયાસો ઘણી સંસ્થાઓ અને ઘણા NGO દ્વારા કરવામાં આવે છે અને તેને છોડવા માટે પણ ઘણી સંસ્થાઓ મદદરૂપ થાય છે. જ્યારે વાત વ્યસન મુક્તિની આવે ત્યારે જો તમે ખરેખર વ્યસનથી છૂટવા માંગતા હોય તો તમારા માટે અનેક દ્વાર ખુલી જાય છે જે તમારી સમક્ષ મદદનો હાથ લાંબો કરે છે.

મિત્રો, જ્યારે વાત આવે છે મદદની, ત્યારે આપણી સુપ્રીમ કોર્ટની નાલસા ક્યારેય પીછેહટ નથી કરતી. નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, જેના દ્વારા ડોન સ્કીમ, ડોન યોજના તૈયાર કરવામાં આવી છે. હવે શું છે આ ડોન યોજના, તેના વિશે જાણીએ. ડોનનો મતલબ થાય છે એક નવી સવાર, અને તેની સાથે જ ડોન શબ્દમાં ડી એ ડબલ્યુ એન, જેમાં ડી એટલે કે ડ્રગ્સ, એ એટલે કે અવેરનેસ, ડબલ્યુ એટલે વેલનેસ અને એન એટલે નેવિગેશન. આમ આ ચાર શબ્દો જ તેનો આખો અર્થ સમજાવે છે. એક ખૂબ જ સુંદર ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવામાં આવી છે કે જ્યારે આપણે તળાવમાં પથ્થર ફેંકીએ છીએ, ત્યારે તેના દ્વારા પાણીમાં ઉત્પન્ન થતી વમળો તળાવના કિનારા સુધી પહોંચે છે. એટલે એક નાનકડો પથ્થર ફેંકવાથી આખા તળાવના શાંત પાણીને અસર થાય છે. એવી જ રીતે નશો કરનાર વ્યક્તિના કારણે આખા દેશને નુકસાન થાય છે. જે તે વ્યક્તિ નશો કરીને પોતાના સ્વાસ્થ્યને તો નુકસાન પહોંચાડે જ છે, અને સાથે સાથે પોતાના પરિવારને પણ તકલીફ આપે છે, અને એના પરિવારને તકલીફ થવાથી તેમના તરફથી પરિવાર, સમાજ કે દેશ માટે થતું કામ અટકે છે. નાલસા દ્વારા આના નિવારણ અર્થે નશા પીડિતોના

પુનર્વસન અને કાઉન્સેલિંગની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેના દ્વારા જીવનનું પુનર્નિર્માણ કરી તેમને સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે મદદ કરવામાં આવે છે. ડોન યોજનાનો મુખ્ય હેતુ છે નિર્માણનો, ટુવર્ડ્સ અ હેલ્ધીયર, સેફર એન્ડ ડ્રગ ફ્રી ઇન્ડિયા. મિત્રો, આજના આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી મળીશું નવી વાત, નવા વિષય સાથે. આપ સાંભળી રહ્યા હતા યુવવાણીનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, રેડિયો મિત્ર દીપા.

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો,
1: હાથ ચોવીસ ગજ, જંગલ જસ્ત પ્રમાણ
0: જેવા અનેક કાર્યક્રમો આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેસ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયાકિનારે પહોંચ્યું. અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નકસલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નકસલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029 ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા

0: ક્ષેત્ર બનશે.
1: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000 રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
3: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાન થી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે, એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે, એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
1: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે LPG સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે LPGનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માયગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે.

0: મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાજ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી બે દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: डे 1 और डे 2 में ड्राइवर तक प्रवेश करेगा और डिलीवरी से लेकर डे 7 तक राइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद डे 4 के लिए और डे 5 के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे 6 के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત છે કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ કેન્દ્રની છે.

0: એ રામ રામ છે આનંદભાઈ, તમને ને ખેડૂત મિત્રોને ને સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ
1: રામ રામ
0: રામ રામ રામ રામ રામ.
2: મિત્રો, આપણો દેશ એ વિવિધતાથી ભરપૂર છે. મોટે ભાગે આપણા દેશના લોકો ગામડામાં વસે છે અને ખૂબ મહેનત કરે છે. મોટે ભાગે આપણા દેશમાં વસતા લોકોનો વ્યવસાય ખેતી છે અને ખેતી સાથે સંકળાયેલા બીજા આનુષંગિક વેપાર ધંધાઓ કરે છે. પરંતુ આપણા દેશના લોકોનો ક્રમ એટલે કે સવારના જાગે અને પછી પરમાત્માના નામથી શરૂ થાય અને આખા દિવસની મહેનત પછી જ્યારે સાંજ પડે ત્યારે ફરી પરમાત્માનું નામ લઈ ઈશ્વરનું સંકીર્તન કરી અને પછી જ સુવાનું થાય, એટલે કે આપણો દેશ આસ્તિક છે. પછી ગમે એ ભાષા બોલાતી હોય, ગમે એ પ્રાંતમાં વસતા હોય અને ગમે એ સંપ્રદાય સાથે સંકળાયેલા હોય, પરંતુ ઈશ્વરના ભજનથી જ દિવસનો પ્રારંભ થાય અને ઈશ્વરના જ ભજનથી દિવસનો અંત પણ થાય. એ રીતની દિનચર્યાથી ભારત દેશના લોકોનું ઘડતર થાય છે અને

આપણે તો વાત કરીએ આપણા ગામના ચોરાના સંદર્ભમાં, તો આપણે પણ એક ક્રમ છે કે નિયમ છે જે સ્વયંભુ સ્વીકારેલો છે કે જેમાં કાર્યક્રમની શરૂઆત ભજનથી થાય, પછી મુખ્ય વાત થાય જે ગામડાના લોકોને મદદરૂપ થતી હોય કે એમના હિતમાં હોય. તો આવો આજે પણ ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી, અને પછી સાંભળીશું મહત્વની વાત.

મિત્રો, કાર્યક્રમની શરૂઆત આપણે ભજનથી કરી, ઈશ્વરને યાદ કર્યા, પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કર્યું અને કાર્યક્રમની શરૂઆત કરી. હવે અગાઉ કહ્યું એ રીતે કાર્યક્રમમાં વાત કરશું ખૂબ જ મહત્વની, જે છે પ્લાસ્ટિક વિશેની. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે રોજબરોજ કરીએ છીએ અલગ અલગ સ્વરૂપે, અને પ્લાસ્ટિક આપણા જીવનમાં વણાઈ ગયું છે. પણ કુદરત જે વસ્તુનું સર્જન કરે છે અથવા પ્રકૃતિની જે દેન છે, એ વસ્તુ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવે છે અને એમાં જ સમાઈ જાય છે, એટલે પ્રકૃતિને કોઈ પણ રીતે હાનિકારક નથી. પરંતુ પ્લાસ્ટિક એ માનવ સર્જિત છે, અને આ પ્લાસ્ટિક આપણા માટે ઉપયોગી પણ છે અને એનો નાશ નથી થતો, માટે તે પ્રકૃતિ સાથે સંતુલન સાધવામાં મુશ્કેલી પડે છે અને તેથી જ પ્રદૂષણ થાય છે અને કુદરતનું જે ચક્ર છે તે બાધિત થાય છે.

0: એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત થવો જોઈએ, જરૂરિયાત પૂરતો થવો જોઈએ, વધારે ઉપયોગ ન થવો જોઈએ, જેથી પર્યાવરણનું સંતુલન સાધી શકાય અને પર્યાવરણને બચાવી શકાય. તો આજે એવી જ મહત્વની વાત આપણે સાંભળીશું જે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ અને પર્યાવરણને બચાવીએ. એ વિશે ઉપયોગી એવો વાર્તાલાપ શ્રીમતી પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી, તો આવો સાંભળીએ.
1: આપણે સૌ પ્લાસ્ટિક વાપરીએ છીએ, ખરું ને? ઘરમાં એક મોટો પ્લાસ્ટિકનો થેલો હોય જેની અંદર આપણે ડૂચો વાળીને બીજી ઝીણી ઝીણી ઝીણી ઝીણી પ્લાસ્ટિકની કોથળીઓ મૂકી હોય, આવું તમારા ઘરે છે ને? સાચી વાત છે, આવું બધાના ઘરે એકાદી વખત તો થયું જ હશે. હવે આજે આપણે પ્લાસ્ટિકની વાત કરીએ. સવારે ઉઠીએ ત્યારથી આપણને બ્રશ કરવા માટે પ્લાસ્ટિક જોઈએ છે. રાતના સૂઈએ ત્યાં સુધીમાં આપણે કેટલી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરીએ છીએ. પ્લાસ્ટિકનું બ્રશ, પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની બોટલ્સ, પ્લાસ્ટિકના ડબ્બાડુબી, દરેક જગ્યાએ પ્લાસ્ટિક. અરે, દૂધ પણ પ્લાસ્ટિકમાં આવે છે, સાચું ને? તો આટલું બધું આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ ત્યારે આપણને મનમાં એક પ્રશ્ન થાય કે આટલું બધું પ્લાસ્ટિક વાપરીએ છીએ તો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ઉદ્ભવ કેવી રીતના થયો હશે? 1860ની સાલમાં માનવ સર્જિત પ્લાસ્ટિકની શોધખોળ થઈ. 1920ની આસપાસ આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થવાનું ચાલુ થયું અને 1950ની આસપાસ 1.7 મિલિયન ટન્સ એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું વર્ષે. 2018 સુધીમાં તે 300 મિલિયન ટન્સ જેટલું એવરેજ પ્રોડક્શન થવા માંડ્યું વર્ષે. હવે આ તમે ગ્રોથ જુઓ તો 8.7% પર યર, એટલે કે એન્યુઅલી ગ્રોથ થઈ રહ્યો છે. તમે જુઓ તો 1990 પછી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ એ કૂદકે ભૂસકે વધતી એક ઇન્ડસ્ટ્રી છે. અને આટલું બધું જ્યારે ઇન્ડસ્ટ્રી વધી રહી છે ત્યારે આપણને પ્રશ્ન થાય ને કે આટલું બધું પ્લાસ્ટિક આપણે શા માટે વાપરીએ છીએ? ચોક્કસ, તો આપણે આજે પહેલાં વાત કરીએ કે પ્લાસ્ટિકના અમુક સારા ગુણધર્મો છે અને જેના કારણે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ. પ્લાસ્ટિક ખૂબ જ મજબૂત છે, તે આરામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય છે, એટલે કે વજનમાં હળવું છે, તે પ્રાઇસ એટલે કે કિંમતમાં પણ થોડું સસ્તું છે. તેના કારણે તેમાં કોઈ વસ્તુ ભરવામાં આવે તો કન્ટામિનેશન નથી થતું અને મેડિકલમાં તો તેનો ખૂબ બધો ઉપયોગ થાય છે. આ બધા કારણો અને આવા બીજા ઘણા બધા તેના સકારાત્મક પાસાઓના લીધે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીનો ખૂબ ગ્રોથ થઈ રહ્યો છે. હવે આટલું સરસ એનો જ્યારે ગ્રોથ થઈ રહ્યો છે તો તેના વિશે થોડી વધુ ચર્ચા કરી લઈએ. ધારો કે તમે ઘરની બહાર શોપિંગ કરવા જઈ રહ્યા છો અને ઘરેથી તમે કાપડની થેલી લઈ જવાનું ભૂલી ગયા છો, તો શું થાય છે? તમે શાકભાજી લેવા જઈ રહ્યા છો અને ઘરેથી કાપડની થેલી લઈ જવાનું પણ ભૂલી ગયા, તો તમે કદાચ બજારમાંથી પ્લાસ્ટિકની થેલી લેશો. હવે ધારો કે તમે એક દિવસમાં એક પ્લાસ્ટિકની બેગ ખરીદી છે અને આવું દરરોજ થાય છે, એટલે મહિનાના 30-30 દિવસ થાય છે, તો તમારી જોડે રોજની એક પ્લાસ્ટિકની બેગ આવતી જાય એમ 30 પ્લાસ્ટિકની બેગ થાય છે. બાપરે! અને જ્યારે આવા 12 મહિનાઓમાં આ આદત તમારી કન્ટિન્યુ રહે તો 30 × 12 કરો તો કેટલા થાય? 360 પ્લાસ્ટિકની થેલીઓ એક જ વ્યક્તિના વપરાશમાં થઈ રહી છે. આજે આખી ગણતરી છે એ એક જ પ્લાસ્ટિકની થેલી માટે આપણે ગણતરી કરી છે. હવે ધારો કે આ એક જ વ્યક્તિની આ એક જ

પ્લાસ્ટિકની બેગ જો વર્ષે 360 પ્લાસ્ટિકની બેગ થઈ શકતી હોય તો તમે જરા ભારત દેશની જનસંખ્યા માટે વિચાર્યું છે કે કેટલી બધી પ્લાસ્ટિકની બેગ્સ થાય? અને વિશ્વની જનસંખ્યા માટે તો રહેવા દો. હવે આપણે પ્લાસ્ટિકને ઓળખવાનું છે. પ્લાસ્ટિકને કેવી રીતના ઓળખી શકાય? તો પ્લાસ્ટિકને ઓળખવા માટે ચોક્કસ કોડ છે. આપણે પહેલાં તે કોડ વિશે વાત કરીએ. સોસાયટી ઓફ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીએ 1988 સાલમાં ગ્રાહકો અને રિસાયકલર કરવાવાળા દરેકને પ્લાસ્ટિકને ઓળખવા માટે એક ચિહ્ન આપેલું છે, જેને રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ કહેવામાં આવે છે. તમે જ્યારે પણ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ હાથમાં લો, તેના તળિયામાં ત્રિકોણની અંદર એક નંબર આપે અને એ નંબરના આધારે તમને પ્લાસ્ટિકની ઓળખાણ થઈ શકે. આ પ્લાસ્ટિક કયા પ્રકારના રસાયણથી બનેલું છે તે તમને તેના આધારે જ ખબર પડે. એટલે આજ પછી જ્યારે પણ કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિકની હાથમાં લો, ત્યારે સૌ પ્રથમ તેનો રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ જોવાનું ભૂલતા નહીં. ધારો કે આવા કોઈ પણ કોડ ચેક કરીને તમે જ્યારે પ્લાસ્ટિક વાપરતા હશો તો તેના તમે ફાયદા અને ગેરફાયદા વિશે વધુ સારી રીતના સમજી શકશો. કુલ 7 પ્રકારના પ્લાસ્ટિક છે. આવો એના વિશે વારાફરતી વાત કરીએ. ટાઈપ 1 પ્લાસ્ટિક, જે PET કહેવામાં આવે છે. PET એટલે પોલીઇથાઇન ટેરાફિટેટ. આ પ્લાસ્ટિક મોટા ભાગે પીણાની બોટલોમાં, પાણીની બોટલોમાં, કેચઅપમાં, આ બધે જ તમને જોવા મળે છે. આ પ્લાસ્ટિક જે છે એ એક વખત વપરાયા પછી તેને મોટા ભાગે નાશ કરી દેવામાં આવે છે. પછી ટાઈપ 2 પ્લાસ્ટિક, ત્રિકોણની અંદર જો 2 લખેલું હોય તો એ ટાઈપ 2 પ્લાસ્ટિક છે અને જેનું નામ છે HDPE, એટલે કે હાઈ ડેસ્ટિનેશન પોલી ઇથિલિન. આ પ્લાસ્ટિક જે છે એ તમને ડબ્બા ડુબ્બી જે પણ કન્ટેનર હોય છે એની અંદર જોવા મળે છે. પ્લાસ્ટિકના ઝબલા, પ્લાસ્ટિકની બેગ્સ, એની અંદર ટાઈપ 2 પ્લાસ્ટિક હોય છે. ટાઈપ 3 પ્લાસ્ટિક વિશે વાત કરીએ. હવે ટાઈપ 3 પ્લાસ્ટિક એટલે PVC, પોલિવિનાઇલ ક્લોરાઇડ. આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે, જે મોટા ભાગે આપણા દરેકના ઘરમાં પાઇપના સ્વરૂપમાં હોય છે. હવે વાત કરીએ ટાઈપ 4 પ્લાસ્ટિક, LDPE. LDPE પ્લાસ્ટિક જે છે એનું ફૂલ ફોર્મ જે છે લો ડેસ્ટિની પોલીઇથિલિન. આ પ્લાસ્ટિક જે છે એ પણ પેકેજિંગ માટે યુઝ થાય છે. ટાઈપ 5 પ્લાસ્ટિક વિશે વાત કરીએ, PP, પોલીપ્રેપેલિન. આ પ્લાસ્ટિક જે છે એ ખાવા પીવાના જે કન્ટેનર્સ હોય છે, ડબ્બા, એની અંદર એ યુઝ થાય છે. જ્યારે પણ હવે કોઈ પણ તમારો ડબ્બો તમે લો તો એની નીચે ખાસ જોજો, ત્રિકોણની અંદર 5 અથવા PP લખેલું હશે જ. હવે વાત કરીએ ટાઈપ 6, PS, પોલિસ્ટાયરીન. એટલે તમે જુઓ તો ઘણા બધા પ્લાસ્ટિકના ગ્લાસ હોય, પ્લેટ્સ હોય, આ બધા જે છે એ પોલિસ્ટેરેન ટાઈપના હોય છે અને આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. કારણ કે જ્યારે આની અંદર કોઈ ગરમ પદાર્થ ભરવામાં આવે તો આ પ્લાસ્ટિક તેની સાથે ભળી જાય છે અને તેનાથી કેન્સર જેવા બીમારીઓ થાય છે. તો હવે જો ટાઈપ 6 વસ્તુમાં તમે ખાતા પીતા હો તો જરા ચેતજો. છેલ્લો પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં ત્રિકોણની અંદર 7 અથવા ત્રિકોણની અંદર O લખેલું હોય, જેને અધર કહેવાય. આ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. આ રિયુઝેબલ વોટર બોટલ્સની અંદર

હોય છે અને બીજી ઘણી બધી પ્રકારની અંદર પ્લાસ્ટિકમાં આ જોવા મળે છે. આપણે જે કંઈ પણ અત્યાર સુધી પ્લાસ્ટિકના ટાઈપ વિશે વાત કરી એમાં ટાઈપ 2, 4 અને 5 એ થોડા ઓકે ટાઈપના પ્લાસ્ટિક છે, જ્યારે ટાઈપ 1, 3, 6, 7 એ ખૂબ જ હાનિકારક પ્લાસ્ટિક છે. હવે તમે એક વસ્તુ તો ખબર હશે કે હીરા હે સદા કે લીએ, એવી રીતના પ્લાસ્ટિક પણ છે સદા કે લીએ. ઘણી વખત આપણને ટીવી ન્યૂઝ ચેનલ્સના માધ્યમથી આપણને એક વસ્તુ વારંવાર જણાવવામાં આવે છે કે પ્લાસ્ટિક સરળતાથી નાશ પામતું નથી, તેને નાશ કરવા માટે, તેનું વિઘટન થવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે. તો આપણે આટલું બધું વર્ષોના વર્ષ લાગી જાય તો આવો કચરો આપણે પૃથ્વીને શું કામ ભેટમાં આપવો છે એ વિચારવું જોઈએ. આપણને ખબર છે કે ડિસ્પોઝેબલ ડાયપર્સ હોય કે પાણીની બોટલ હોય એને 450 વર્ષ થાય છે ડિસ્પોઝ થતાં. હવે વિચાર કરો કે આપણે જ્યારે ઘરેથી એક પાણીની બોટલ લઈ જવાનું ભૂલી જઈએ છીએ અને બજારથી એક બોટલ લઈએ છીએ અને કચરામાં ફેંકી દઈએ છીએ, પણ એ કચરામાં ફેંકી દઈએ ત્યારે એવું વિચારીએ છીએ કે આ પ્લાસ્ટિકનું વિઘટન થવામાં 450 વર્ષ થશે અને આ પ્લાસ્ટિકને હું કચરામાં નાખું છું, પણ એનું છેલ્લે અંતે સ્વરૂપ શું થશે એવું તમે ક્યારેય વિચાર્યું છે? સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણી બધી એવી ઇમેજીસ જોઈ છે કે જેમાં પ્રાણીઓના શરીરના ફરતે પ્લાસ્ટિક વીંટળાયેલું હોય, પ્રાણીઓ વનસ્પતિના બદલે પ્લાસ્ટિક ખાતા હોય, નદીઓમાં પાણીના બદલે પ્લાસ્ટિકનો કચરો ઉભરાતો હોય. શું આપણે આવું કરવું છે? આવું નથી કરવું ને, કારણ કે હવે પ્લાસ્ટિક આપણા શરીરની અંદર ઘૂસી ગયું છે. કેવી રીતના? આપણે જે પણ ખાઈએ પીએ છીએ એ ધીમે ધીમે પ્લાસ્ટિકના કન્ટેનરમાં આપણે ખાતા હોઈએ તો ધીમે ધીમે તે આપણા શરીરમાં ભળતું જાય છે આપણા ખોરાકની સાથે, અને તેના કારણે ઘણી બધી બીમારીઓ થાય છે, જેવી કે કેન્સર, બર્થ ડિફેક્ટ, ઇન્ફર્ટિલિટી, ઇમ્યુન સિસ્ટમ પ્રોબ્લેમ, ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ ઇશ્યુઝ, પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન્સ, હાર્ટ એન્ડ બ્રેઇન એન્ડ લીવર ડિસીઝ, ડાયાબિટીસ એન્ડ મચ મોર. હવે આટલા બધા નામ સાંભળીને પણ આપણને ગભરામણ થાય, ખરું ને? તો હવે આજ પછી ક્યારેય પણ પ્લાસ્ટિકને ખરીદતા પૂર્વે આપણે થોડું વિચારવાનું કે આ પ્લાસ્ટિકને ખાલી એક જ રીતના વાપરી શકાય છે, અને જો આ વાપરીને આપણે ફેંકી જ દેવાનું હોય તો આ પ્લાસ્ટિક લેવું જરૂરી છે? જો જરૂરી ના હોય તો પછી તેને લેવાનું ટાળીએ. થોડાક આર આપણે ધ્યાનમાં રાખીએ, જેના કારણે આપણે પ્લાસ્ટિક્સના આલ્ટરનેટિવ્સ આપણે ધ્યાનમાં રાખી શકીશું, જેમ કે રીથિંક, રીયુઝ, રિડ્યુસ, રિપેર, રિસાયકલ એન્ડ રિટર્ન. રીથિંક, જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે વિચારવાનું છે કે આ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક છે કે મલ્ટીપર્પઝ યુઝ પ્લાસ્ટિક છે, આનો નાશ કેટલા રીતના થઈ શકશે અને આ હું કેવી કેવી રીતના વાપરી શકીશ. રીયુઝ, આ પ્લાસ્ટિકને હું પુનઃ વાપરી શકીશ કે નહીં વાપરી શકું. રિડ્યુસ, અગર જો એવું લાગતું હોય કે હું આ પ્લાસ્ટિકને પુનઃ નહીં વાપરી શકું તો તેની ખરીદારી રિડ્યુસ કરી દો, કાં તો નહિવત કરી દો. રિપેર, રિપેર એટલે આપણે એક થઈ ગયું છે કે જે વસ્તુ લઈએ એ વાપરો ત્યાં સુધી વાપરો, બાકી પછી એને ફેંકી દો. જો અગર એ રિપેરેબલ ન હોય તો તેને લેશો જ નહીં. આ બધું એક વખત જો વાપરીને ફેંકી દેવાનું જે થાય છે એ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં આવે છે. કુલ કચરામાં 50% કચરો એ માત્ર ને માત્ર પ્લાસ્ટિકનો હોય છે, અને જેની અંદર એ 50%ની અંદર 60% કચરો એ માત્ર ને માત્ર સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય છે, જે રિપેરેબલ નથી હોતું. અને જેમ આપણે અગાઉ વાત કરી એમ, હીરા હે સદા કે લીએ, એવી રીતના પ્લાસ્ટિક હે સદા કે લીએ. જો એને આપણે વિઘટન ન કરી શકતા હોઈએ તો એનો ઉપયોગ જ ન કરીએ. રિસાયકલ.

0: એક સ્વરૂપમાંથી એનું બીજું સ્વરૂપ આપીએ, જેની કરીને આપણે આપણી પોતાની ક્રિએટિવિટી પણ એમાં વાપરી શકીએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ ને વધુ કરીને બીજું ખરીદી કરતું પ્લાસ્ટિક આપણે અટકાવી શકીએ. રિટર્ન, જો તમે એવું લાગતું હોય કે હવે આ પ્લાસ્ટિક મારા કામનું કશું જ નથી, તો તમારા કામનું ના હોય એવું કોઈક બીજું તો હશે જ તમારી આસપાસ કે જેને એ પ્લાસ્ટિકની જરૂર હોય, તો એ પ્લાસ્ટિક તેમને આપી દો જેથી કરીને તેઓ એ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકે. આવા નાના નાના મુદ્દાઓ મેં આજે તમારી સાથે શેર કર્યા છે. તમારી જોડે પણ જો આવું જ કંઈક પ્લાસ્ટિકની માહિતીઓ હોય તો જરૂરથી શેર કરો. આપણે વધુ ને વધુ લોકોને માર્ગદર્શન આપવાનું છે અને વધુ ને વધુ લોકોને ઇકો ફ્રેન્ડલી લાઇફસ્ટાઈલ વિશે સમજણ આપવાની છે, કારણ કે પ્લાસ્ટિક એક એવો રાક્ષસ છે કે જેને હવે નાથવો જ પડશે. જો નહીં નાથીએ ને તો આવનારી ભવિષ્યમાં આપણે પ્રકૃતિ કરતાં પ્લાસ્ટિક જ જોવાના છે. માટે આજ પૂરતું આટલું જ, ફરી મળીશું, આવજો.
1: પ્રિયંકા જોશી ભટ્ટ પાસેથી આ ઉપયોગી વાર્તાલાપ આપણે સાંભળ્યો. શ્રોતા મિત્રોને ઉપયોગી થયો હશે તેવી આશા પણ રાખીએ છીએ અને હવે ચોરાના અંતમાં સાંભળીશું આ ગીત.

0: આ ગીત આપણે સાંભળ્યું અને આ સાથે આજના ગામના ચોરા કાર્યક્રમનો સમય પૂરો થાય છે. તો લેશું મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

ગામનો ચોરો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે મધ્યપ્રદેશમાં અવસાન. અને રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન અને ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ગુજરાતના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં 340 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ એક જાહેર સભાને સંબોધતા તેમણે આ વાત કહી.
1: ઘુસપેટીએ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદી જી ને એક ડેમોગ્રાફી ચેન્જ કમિશન કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. એ હાઈ પાવર કમિટી દેશ ભર મે જનસંખ્યા કા જો કૃત્રિમ બદલાવ હુઆ હૈ ઉસકે કારણો ઓર ઉપાયો કી ભી ચિંતા કરેગી ઓર ઇસકે લિયે કોઈ કાનૂન બનાને કી જરૂરત હૈ તો ઇસકી ભી ચિંતા કરેગી.
0: શ્રી શાહે એક સપ્તાહમાં સરહદ સુરક્ષા દળ BSFને 600 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની પ્રશંસા કરી. આજે વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી શાહે માતૃભૂમિ પ્રત્યે તેમના સર્વોચ્ચ બલિદાન સમર્પણ અને અમૂલ્ય યોગદાનને પણ યાદ કર્યું. ત્યારબાદ અમદાવાદમાં નવનિર્મિત ઉમિયાધામ છાત્રાલય પરિસરના લોકાર્પણ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે રાષ્ટ્રીય સુરક્ષામાં અભૂતપૂર્વ પરિવર્તન જોયું છે. દેશે એક દાયકામાં નક્સલવાદ અને આતંકવાદને નાબૂદ કર્યો હોવાનું શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી શાહ આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને વિશ્વ પોલીસ તથા અગ્નિશમન રમતો માટે માળખાકીય સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા કરવા અતિથિગૃહમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો દેશ નિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજીત અન્ન ઉત્પાદન

376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે બે દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટાપાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTA સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET UG 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. NTAના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. NTAએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ CUET.NTA.NIC.IN પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલમાં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 7 વાગે ભોપાલ ટોકીજ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીર બદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીર બદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાદ્ય સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું.
રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરણને પકડી પાડ્યો. તે રાંચી ખૂંટી અને આસપાસ

આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું દેશમાં

સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીર બદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મીડિયમ વેવ્સ 373.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે સમય થયો છે રાત્રિના 8. રજૂ કરીએ છીએ આપનો મનપસંદ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા, જે અંતર્ગત સર્વપ્રથમ આપના રેડિયો સેટ પર પ્રસારિત કરીએ છીએ આરડી બર્મનના સંગીતમાં આનંદ બક્ષીની આ રચના, જેમાં સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે. ફિલ્મ છે રોકી.

પ્રસ્તુત છે જુલી ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે. સંગીત છે રાજેશ રોશનનું, તેમજ ગીતકાર છે આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, કાફિલ આઝરની રચનામાં સાંભળીએ લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત, સ્વર છે લતા મંગેશકરનો, તેમજ ફિલ્મ છે કર્તવ્ય.

રજૂ કરીએ છીએ વંશ ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર આપ્યો છે લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમે. સંગીત છે આનંદ મિલિંદનું, તેમજ રચના છે સમીરની.

શ્રોતા મિત્રો, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. પ્રસ્તુત છે મજરૂ સુલતાનપુરીની રચનામાં આનંદ મિલિંદનું સંગીત, સ્વર છે ઉદિત નારાયણ તેમજ અલકા યાજ્ઞિકનો. ફિલ્મ છે કયામત સે કયામત તક.

આ છે આશિકી ફિલ્મનું ગીત. સ્વર છે અનુરાધા પોડવાલ અને ઉદિત નારાયણનું. સંગીત છે નદીમ શ્રવણનું, તેમજ રચના છે શમીરની.

સાંભળી રોઝા ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર આપ્યો છે એસપી બાલાસુબ્રમણ્યમ તેમજ ચિત્રાએ, સંગીત છે એ આર રહેમાનનું તેમજ ગીતકાર છે પી કે મિશ્રા.

શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમના અંતમાં સાંભળીએ ક્રિમિનલ ફિલ્મનું આ ગીત, જેમાં સ્વર આપે છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે. સંગીત છે એમ એમ કરીમનું, તેમજ ગીતકાર છે ઇન્દિવર.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો સારેગામા કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢલતી જાહેરાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી ક્ષણોમાં હિન્દીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.